નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને, ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો, ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જેમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાયને માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી એની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે,

0: પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં. અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે. ગીતાજી એ કોઈ ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે. સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે. ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે. ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે. વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે. તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે. આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે. તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે. પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે. તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા અને કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: આજે અષાઢી બીજ, હા એ જ દિવસ જ્યારે આપણા પાલનપુર શહેરમાંથી રથયાત્રા નીકળવાની હોય। શહેરીજનો, શેરીઓ, મહોલ્લામાં દરેક વ્યક્તિ રાહ જોતું હોય આતુરતાથી આ રથયાત્રાની। એ ફણગાવેલા મગનો અને જાંબુનો પ્રસાદ જે લેવા માટે ઉમટી પડીએ આપણે, એ નાના બાળકોની ખુશી એમના મુખ પર દેખાઈ જાય જ્યારે રથયાત્રા એમના વિસ્તારમાંથી પસાર થાય। આજે એ અષાઢી બીજનો દિવસ, એ રથયાત્રાને નિહાળવા માટે સૌ કોઈ પાલનપુરના દરેક જણ આતુરતાથી રાહ જોઈ જ રહ્યા હશે। મારા તરફથી એટલે કે આરજે અંજલિ તરફથી અને રેડિયો પાલનપુર 90.4 FM તરફથી તમને સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ। અન્ન વધે, ધન વધે, શાંતિ વધે, વધે હેત અને વધે દયા ભાવ। આપ સૌને ફરીથી અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ।

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હી લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ જજુમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમતાની સૌ કોઈ રીચ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન, નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે,

એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે જેમની સમાજમાં કિંમત અંકાય.

0: બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર પાલનપુર. અષાઢી બીજ એટલે ભક્તિ, આનંદ અને ઉત્સવનો પાવન દિવસ. આજે સ્વયં બ્રહ્માંડના નાથ એવા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા નીકળ્યા છે. આપણા પાલનપુરની શેરીઓ પણ આજે ભક્તિના રંગે રંગાવા તૈયાર થઈ ગઈ છે. હાથમાં રથની દોરી હશે, હોઠ પર પ્રભુનું નામ હશે અને રથયાત્રાના પાવન અવસરે ભક્તિના આ મહાપર્વમાં આપણે પણ જોડાઈએ. તમારા ઘર આંગણે આવતા ભગવાન નાથના સ્વાગત માટે તૈયાર થઈ જાઓ અને મન મૂકીને બોલો જય જગન્નાથ. આપ સર્વેને રેડિયો પાલનપુર 90.4 FM તરફથી જગન્નાથ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, આ ગીતામૃતમના પ્રસારણમાં આપણે અત્યારે 9મા અધ્યાયની અંદર પ્રવાસ કરી રહ્યા છીએ. ગીતાજીનો 9મો અધ્યાય, એના આરંભમાં એને સમજવો થોડો મુશ્કેલ પડે એમ છે, કારણ કે એને રાજવિદ્યા, રાજગુહ્ય એવા જ્ઞાનની વિદ્યા કહી છે. પણ ધીમે ધીમે ધીમે ધીમે એને સમજતા સમજતા આપણે અહીં સુધી આવીએ તો આપણને લાગે છે કે વાત બહુ સરળ અને બહુ સીધી છે. અનેક માર્ગે અનેક લોકો ચાલે છે, બધાની ઈચ્છા પોતાના દુઃખોમાંથી મુક્ત થવાની હોય, બધાની ઈચ્છા સુખ પ્રાપ્ત કરવાની હોય. તો ગીતાકાર એમ કહે છે કે જ્યાં સુધી ઈચ્છાઓનું મૃત્યુ નથી થયું, કામનાઓનું મૃત્યુ નથી થયું, ત્યાં સુધી મોક્ષ પામવો મુશ્કેલ છે. સારા કર્મો કર્યા સારા ફળ મળે છે, દેવોનું યજન કર્યું દેવોની કૃપા પ્રાપ્ત થાય, પિતૃઓનું યજન કર્યું પિતૃઓની કૃપા મળે, એમ જુદી જુદી પ્રકારના કર્મો, સારા કર્મો, ઉત્તમ કર્મો કરીને માણસ ઉત્તમ ફળને પ્રાપ્ત કરે. અહીંયાથી દેહ છૂટી જાય એ પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ કરે, કલ્પિત એક લોક છે જેને આપણે સ્વર્ગ કહીએ છીએ, અથવા કલ્પિત એવો એક સ્થળ જેને આપણે નર્ક કહીએ. આપણા કર્મોને આધારે સ્વર્ગ કે નર્ક પણ પ્રાપ્ત થાય. હકીકતમાં તો સ્વર્ગ કે નર્ક એ પણ પૃથ્વી ઉપર જ છે એમ લોકો કહે છે, એ પોતાની રીતે સાચા પણ છે. પણ સારા કર્મનું સારું ફળ મળે, ખોટા કર્મનું ખોટું ફળ મળે, દેવોની ઉપાસનાનું, યજ્ઞની ઉપાસનાનું, વૈદિક ઉપાસનાઓનું, જે કામના સહિત યજન કર્યું હોય એનું એ કામનાઓની

પ્રકૃતિ રૂપે ફળ મળે પણ ખરા, પણ અંતિમ ફળ જે છે પરમેશ્વરની પ્રાપ્તિનું ફળ જે છે એ પરમેશ્વરને પોતાને ઓળખ્યા સિવાય ન મળે. એને ઓળખવો એ જ્ઞાન, એનું કોઈ આઈડેન્ટિટી કાર્ડ નથી કે આપણે જોઈ લઈશું અને કહીશું કે હા આ પરમેશ્વર, એવું નથી. કારણ કે એની અંદરથી જ જગત સમગ્રનું સર્જન થયેલું છે, તો એને કેવી રીતે ઓળખી શકીએ આપણે? એ રીતે તો એની સાથેનું તાદાત્મ્ય સધાવવું જોઈએ, અને તાદાત્મ્ય સધાય ક્યારે? આત્મસમર્પણથી. આપણે પોતાની જાતને એ ઈશ્વરને સમર્પિત કરી દઈએ, ભક્તિપૂર્વક આપણે એની આરાધના કરીએ, અને આરાધના કરતી વખતે આપણું પોતાનું વ્યક્તિત્વ એની સાથે સંયોજાઈ જાય, તો એ યોગ થાય. અને પછી આપણે આપણી ભક્તિની અંદર જ્યાં સુધી દ્વૈત ભાવ છે, જ્યાં સુધી દ્વિધા ભાવ છે, જ્યાં સુધી પરમેશ્વર અને આપણે એમ બે સ્વરૂપે આપણે વિદ્યમાન છીએ, ત્યાં સુધી તો એ રહેવાનું છે. અને એ વખતે સમર્પણની સાથે કંઈક આપણા તરફથી ઈશ્વરને અર્પણ કરતા રહેવાનું છે. આગળ એમ કહ્યું કે ગમે તે માર્ગે ચાલશે, અંતે તો મને જ પામવાનો છે, અંતે તો હું જ છું. પણ કામનાઓ સહિત દેવોની પ્રાર્થના કરીએ છીએ તો તે કામનાઓ ત્યાં ફળી જશે અને મારા સુધી પહોંચશે નહીં. પણ ભક્તિપૂર્વક છેલ્લે બહુ સરળ પણ સરસ શ્લોક કયો છે, આપણે બધા જેને જાણીએ છીએ અને સમજીએ છીએ, એવો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપર ઋતસ્નામી પ્રયતાત્મનઃ. એ પોતાની જાતને ઈશ્વર સાથે જોડવા માટે પોતાના તરફથી સમર્પણ કરે છે, અર્પણ કરે છે. શું અર્પણ કરે છે? ભક્તિપૂર્વક જે સમર્પણ કરે છે તે. ભક્તિ સિવાય મોટું ગમે એટલું સમર્પણ કરે તો એનું મૂલ્ય ના હોય. સુવર્ણનું છત્ર બનાવે અને મંદિરની ઉપર ચઢાવે તો એ સુવર્ણનું મૂલ્ય હશે. ભક્તિભાવ કેટલો એની અંદર હતો? આ ભક્તિભાવ, આ જે ભાવ છે એ ભાવનું મૂલ્ય હોય છે. ભાવપૂર્વક સાવ દુનિયાની અંદર જેની કોઈ કિંમત જ નથી એવી વસ્તુઓ, પત્ર, તુલસીનું પાંદડું ચડાવી દીધું, બસ કાંઈ નથી બીજું, કે બિલીનું પાંદડું ચડાવી દીધું, કાંઈ નથી બીજું, એમાં અર્પણ કર્યું, પાંદડું અર્પણ કર્યું, દ્રૌપદીજીએ અર્પણ કર્યું હતું. પત્રમ પુષ્પમ, એક ફૂલ ચડાવ્યું. આપણે તો દેવોની જે સંકલ્પનાઓ કરી છે ને એમાં એમને પ્રિય પુષ્પો જે ગણાયા છે એ સાવ એમને ઉગી નીકળતા ને બીજા કંઈ કામ ના આવતા એવા ફૂલોને લીધા છે. ગણપતિજીને આંકડાનું ફૂલ ગમે, આંકડાના ફૂલની કિંમત કેટલી એમને ઉગી નીકળ્યા હોય, બીજા કોઈ કામમાં લોકો લેતા ના હોય. માધવજીને ધંતુરો ચડે, હવે ધંતુરાની કિંમત શું? બજારમાં ગુલાબનું ફૂલ લેવા જાઓ કે કમળનું ફૂલ લેવા જાઓ તો એની કિંમત થાય, માળી આપણી પાસે માગે કે ભાઈ આટલા રૂપિયા આપો. ધંતુરાના ફૂલનું શું? તો કે ભગવાનને એ ચડે, ચાલશે. તમારી ભક્તિ છે કે કેમ? તમારામાં ભાવ છે કે કેમ? પત્રમ પુષ્પમ ફલમ, એકાદું ફળ લઈને ગયા ભગવાનની આગળ ને સમર્પિત કર્યું. કેવું સમર્પિત કર્યું? તો શબરીએ ફળ સમર્પિત કર્યા હતા. કેવા ફળ? પોતે ચાખેલા. ભાવ હતો કે હું મારા પ્રભુને ઉત્તમ સમર્પિત કરું. પત્રમ પુષ્પમ ફલમ, બધું સહેલાઈથી મળે એવી વસ્તુઓ છે. આ તોયમ પાણી, નદીમાં વહેતું પાણી છે, મેં એક લોટો ભરી લીધો ને આપણે મહાદેવજીને

ચડાવી દીધો. માધવજી ના પાણી ની ખોટ છે, પણ આપણે એક લોટો ચડાવ્યો એ વખતે આપણી ભાવના એની સાથે પાણીની સાથે ચડાવી છે. એક જણે કહ્યું છે કે શિવલિંગને તમે પાણી ચડાવો તો એ વખતે શિવલિંગ તો પથ્થર છે પણ તમારી શ્રદ્ધા એને શંકર બનાવે છે. આપણી શ્રદ્ધા એને ઈશ્વર બનાવે છે, દેવ બનાવે છે. ભાવ જે છે એ ભાવ એની અંદર પ્રાણની જાગૃતિ કરે છે. એટલે જે વખતે મંદિરની કે સ્થાપના થાય તો ઈશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે છે. પ્રતિષ્ઠા કરતી વખતે પ્રાણ પ્રતિષ્ઠા. વિવેકાનંદજીએ મૂર્તિ પૂજામાં નહીં માનનાર રાજાને કેવો સરસ સમજાવી દીધો હતો. એના પિતાજીનો ફોટો છે, એમણે મંત્રીને કહ્યું થૂક આના ઉપર. નહીં થૂકી શકે કારણ કે એની સાથે ભાવનાઓ જોડાયેલી છે. પછી એ ચિત્ર નથી, પછી એ કાગળનો ટુકડો નથી, એક પ્રકારનો આકાર જેના ઉપર ચિત્ર્યો છે એવો. એ પિતાજી સમાન છે, પિતા છે. ભાવ તો કહે છે કે ભક્તિ મહત્વની છે. પછી જે વસ્તુનું અર્પણ કરે છે એ અર્પણની કિંમત મહત્વની નથી, એ અતિ મૂલ્યવાન થઈ જાય છે. એક મુઠ્ઠી તાંદળા લઈને ગયો તો સુદામા કૃષ્ણની પાસે, જેની પાસે અઢળક સંપત્તિ છે, જે સંપત્તિઓનો માલિક છે, એની પાસે એક મુઠ્ઠી તંડુલની કિંમત કેટલી? પણ સમર્પણનો ભાવ એની પાસે હોય તો એ અમૂલ્ય થઈ જાય. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય, પાણી હોય, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક જો મને આપે છે તો તદ અહમ ભક્તિ ઉપરૃતમ અશનામી. ભક્તિપૂર્વક અપાયેલું છે માટે હું એને અશનામી. અશનામીનો સીધો તો અર્થ થાય કે હું ખાઉં છું, એને હું આરોગું છું, એટલે એનો હું સ્વીકાર કરું છું. એનું જ આપેલું છે ને એને આપણે આપીએ છીએ, એનું જ બનાવેલું છે ને એને અર્પણ કરી છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે, તેરા તુજકો અર્પણ. ક્યાં આપણી પાસેથી આપણે આપીએ છીએ? આપણો શરીર પણ આપણું નથી તો પછી એ પણ એનો જ અંશ છે. પણ એ ભક્તિપૂર્વક કે આ હું સમર્પિત કરું છું, કારણ કે પોતે પોતાની જાતને તો સમર્પિત કરી જ છે, મન બુદ્ધિ અહંકાર એને અર્પણ કર્યા છે તો એને હું સ્વીકારું છું, તો એને અશનામી, એને હું આરોગું છું. કારણ કે એની અંદર ભક્તિ સમાયેલી છે, ઈશ્વર તરફનો અનન્ય ભાવ એની અંદર સમાયેલો છે. આ વસ્તુ જે હું અર્પણ કરું છું તે મારા પોતાના ઉપભોગને માટે નથી, એવી સમજણ એની અંદર સમાયેલી છે તો તેને હું સ્વીકારું છું. એટલે ઈશ્વર તો આપણે બહુ સામાન્ય વાત કહેતી વખતે, ભક્તિની વાત કહેતી વખતે પણ આ કહેતા હોય છે કે ઈશ્વર તો ભાવનો ભૂખ્યો છે. પણ ભાવ ક્યાં છે? અહીંયા પરમેશ્વરમાં, પરમ તત્વમાં. એ જ એક સત્ય છે અને બીજું બધું અસત્ય છે એમ જાણીને કરવામાં આવેલો હોય તો પછી તમે જે કાંઈ કરો તે મારી પૂજા, જે કાંઈ કરો તે મને અર્પણ થઈ ગયું. યદ યદ કર્મ કરોમિ તદ તદ અખિલમ શંભો તવ આરાધનમ. એ ભગવાન શંકરને ઉદ્દેશીને, પણ એ પણ પરમેશ્વરને ઉદ્દેશીને જ છે. ત્રય સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાદ રુજુ કુટિલ નાના પથ જુષામ નૃણામ એકો ગમ્યઃ ત્વમસી. આ ભાવ હોવો જોઈએ કે જે રસ્તેથી ચાલ્યા, નાના પથ અને

અનેક પ્રકારના રસ્તાઓ છે, પણ એ અનેક પ્રકારના રસ્તાઓ તારા સુધી પહોંચે છે, ઈશ્વર સુધી પહોંચે છે. મારે જે પહોંચવું છે તે ઈશ્વર સુધી પહોંચવું છે. આ ભાવ જો હશે તો જે કંઈ કરવામાં આવે છે, મહિમ નમઃ એમ કહ્યું કે બધા માર્ગોથી પણ પહોંચવાનું તને છે, અહીંયા પણ એમ કહે છે કે બધા માર્ગોથી પણ પહોંચવાનું મને છે. અને જો એ પ્રમાણેનો ભાવ ઉત્પન્ન થયો તો યત કરોશી યદશનાશી યજ્જુહોશી દદાશી યત તત યત તત પશ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તું જે કાંઈ કરે છે મને અર્પણ કરી દે. જે કાંઈ ખાય છે મને અર્પણ કરી દે. ઈશ્વરને અર્પણ કર્યા પછી જે છે પરમેશ્વરનું છે એને અર્પણ. હું જે કંઈ કરું છું, હું ચાલું છું તો હું પ્રદક્ષિણા કરું છું ભાઈ. તો યત કરોશી, જે કાંઈ તું કરે છે હે મનુષ્ય, મનુષ્ય તરીકે કર્મો તો કાર્યો તો કરવા પડે છે, પણ એ ઈશ્વર અર્પણ ભાવથી કરવામાં આવે છે કે કેમ? બધું ઈશ્વરને અર્પણ, જે કંઈ કરે છે તે ઈશ્વરને અર્પણ. હું તારા જ માટે કરું છું, તારા સિવાય કશાને માટે કરતો નથી. યત કરોશી યદ અશનાશી એટલે જે ખાય છે, યદ જુહોશી જે હોમ કરે છે, દદાશી જો તું દાન કરે છે તો જે કંઈ દાન કરે છે, યત તપસ્યસી જે કંઈ તું તપશ્ચર્યા કરે છે, તો તે પણ તત્કુરુષ્વ મદર્પણમ તે મને સોંપી દે. ઈશ્વરને જ સોંપી દેવાની, એના માટે જ આ તપશ્ચર્યા કરી તો તે પણ એના માટે, અને ભોજન કર્યું તો પણ તેને અર્પણ. કારણ કે તેના સિવાયનું કોઈ તત્વ વિશ્વમાં છે જ નહીં. સમર્પણ ભાવ જે છે એ અગત્યનો છે. જાતને જ સમર્પિત કરી દીધી હોય, પોતાની સમગ્ર જાતને, વ્યક્તિત્વને, આખાને, મારું એમ કહીએ એવું કશું જ શેષ ન રહ્યું હોય, કશું બાકી નથી, શું મારું, જેને હું મારું કહું છું તે એનું જ છે. કારણ કે હું જ મારો નથી તો હું નામના તત્વનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હોય. જો વ્યક્તિનું હું તરીકેની ઓળખાણ જ ખતમ થઈ ગઈ હોય, હું એવું સર્વનામ જ બાકી ના રહ્યું હોય, હું કોણ? એ જો પેદા થયું હોય તો એ ના વડે જે કંઈ થશે તે બધું સમર્પિત ભાવથી થશે. આ સમર્પણ ભાવ હોવો જરૂરી છે. આ સમર્પણ ભાવ, મારે સમર્પણ કરવું છે. કોનું સમર્પણ કરવું છે? વસ્તુઓનું ના, સર્વસ્વનું. એટલા માટે વૈષ્ણવોમાં આત્મસમર્પણ શબ્દ વપરાય છે. આત્માના સહ સમર્પયામિ એમ એ પ્રતિજ્ઞા કરે છે. જાતને સમર્પિત કરી દીધી છે, અને જાતને સમર્પિત કર્યા પછી ઉદાહરણ તરીકે કેટલીક વસ્તુઓ કહે છે કે તું કશું કરે છે મને અર્પણ કરી દીધેલું છે, તું ખાય છે મને અર્પણ કરી દીધેલું છે, તું હોમ હવન કરે છે, કર્મ કરે છે કોઈ સારું, મને અર્પણ કરી દીધેલું છે, તું કોઈ તપશ્ચર્યા કરે છે, મને અર્પણ કરી દીધેલી છે, જો તું કોઈ દાન કરે છે, કોઈને કંઈ આપે છે, તો એ પણ તું પેલી આપનાર જે વ્યક્તિ છે એને નથી આપતો. તત્કુરુષ્વ મદર્પણમ એટલે એનાથી મળનારા ફળની સાથે તારે કોઈ નિસ્બત રહેવાની નથી. મારી સામે થાળ ભર્યો છે અને મારે જમવાનું છે તો મને સ્વાદિષ્ટ લાગશે કે કેમ?
જો હું મને ત્યાં

હાજર રાખું છું અને મારી ઇન્દ્રિયોને ત્યાં હાજર રાખું છું, તો એ મને સ્વાદિષ્ટ અથવા અસ્વાદિષ્ટ ખરાબ લાગશે, પણ હું જ નથી તો કે તા તો ઈશ્વરને અર્પણ. એમ કહીએ ને, કોઈ રસોઈ સરસ બની હોય અને જમવા બેસે ને રસોઈ સારી બની હોય ને એટલે વૈષ્ણવ એમ કે ઠાકોરજી આરોગ્યા છે, એટલે એ આરોગ્ય પછી તો બધું સરસ જ રહે ને, અધરામૃત કહેવાય એને તો. એટલે એનાથી મળનારું ફળ એનાથી એ મુક્ત થઈ ગયો. જમ્યા છીએ તો એનું ફળ એ પચે અથવા તો પીડા કરે, બેમાંથી એકે એને થવાની નથી, કારણ કે એ તો પોતાની જાત તો છે જ નહીં, અને જે અર્પણ છે એ પણ એને ઈશ્વરને અર્પણ કર્યું છે, તો એનું ફળ પણ સારું હોય કે નરસું એ ઈશ્વરને જ પહોંચ્યું. તમને પહોંચવાની જરૂર જ નથી, તમારે શું કરવાનું, કઈ નહીં કરવાનું. તમારે તમારી જાતને સમર્પિત કરી દીધી છે, તો તમારા બધા કાર્યો, તમારા બધા જે ભોગ ઈચ્છાઓ લિપ્સાઓ બધું અર્પણ થઈ ગયું ઈશ્વરને. તમારું વ્યક્તિત્વ જ ના રહ્યું, અને છે જ ક્યાં વ્યક્તિત્વ, એનો જ જો અંશ છે તો તમારું વ્યક્તિ તરીકે વ્યક્તિત્વ છે જ ક્યાં. તમારી અહંતાનો નાશ થઈ ગયો પોતાની, તો પછી જે થશે એ બધું ચાલ્યા કરશે. એનાથી થનાર કોઈ પણ પ્રકારનો સારો કે નરસો ફળ એ તમને બંધન કરતા રહેશે નહીં. શુભાશુભ ફલૈ રેવમ મોક્ષસે કર્મ બંધનૈહી. તો કરેલા કર્મના શુભ કે અશુભ ફળ તને નડવાના નથી, કારણ કે સમર્પિત ભાવથી કર્યા છે, તે પોતે કર્યા જ નથી. તો એનાથી મળનારા શુભ કે અશુભ ફળ 28મા શ્લોકમાં કહે છે કે એનાથી થનારા શુભ કે અશુભ ફળ જેને આપણે કર્મ બંધન કહીએ, જે કોઈ કર્મ કરશો તે તમને બંધન કરતા રહેશે. આવો એક સાદો નિયમ છે, ગરમ પાણીમાં હાથ નાખશો તો દાઝશો, આ એક સાદો નિયમ છે, પણ આ બેનાથી મુક્ત થઈ ગયો હોય તો એને ફળ સારું કે નરસું કશું એ નડતું નથી, એને બંધન કરતા બનતું જ નથી, કર્મ એને બંધન કરતા થતું જ નથી. શુભાશુભ ફલૈ રેવમ મોક્ષસે કર્મ બંધનૈહી. કર્મ બંધન સમાન શુભ કે અશુભ ફળ, પેલા આગળ કહ્યા ને, તું જે કંઈ કરે એ મને અર્પણ કરી દે, તું જે કંઈ ખાય તે મને અર્પણ કરી દે, તું જે કંઈ તપશ્ચર્યા કરે તે મને અર્પણ કરી દે, તું જે કંઈ યજ્ઞ યાગાદિક હોમ હવન કરે તે મને અર્પણ કરી દે, તું દાન વગેરે કરતો હોય તો તે તું કરતો જ નથી, તેવો ભાવ જો તારી અંદર હોય તો તેનું શુભ ફળ કે તેનું અશુભ ફળ એ તને બંધન કરતા બનવાનું નથી. શુભ ફળ સરસ મજાના સ્વર્ગમાં લઈ જાય કે અશુભ ફળ નરકની અંદર લઈ જાય, એવું બનવાનું જ નથી, કારણ કે તને નડશે જ નહીં, તને બંધન કરતા બનશે જ નહીં. સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો માં ઉપૈષ્યસી. તો શું થશે કે સંન્યાસ યોગ યુક્તાત્મા, સમસ્ત કર્મો પરમાત્માને સમર્પિત કર્યા છે અને સંન્યાસ ન્યાસ કર્યો, છોડી દીધા, કર્મો સમર્પિત કર્યા, કર્મો ભોગવવા માટે કર્યા જ નથી, મારા માટે હું કઈ કરતો જ નથી, તો પછી એ કર્મ મારું એનો સંન્યાસ થઈ ગયો, અપાઈ ગયું, અર્પિત થઈ ગયું, સમર્પિત થઈ ગયું, અને એના કારણે ઈશ્વર સાથેનું તાદાત્મ્ય આપમેળે સિદ્ધ થઈ ગયું, હું ને એ ક્યાં અલગ જ છીએ. તો સંન્યાસ યોગ યુક્તાત્મા, આવી રીતે સંન્યાસના યોગથી યુક્ત થયેલું ચિત્ત હોય ત્યારે એને પેલા શુભ અશુભ ફળો મળવાના જ નથી, એ તો વિમુક્ત, એ આ બધાથી વિમુક્ત છે, સંપૂર્ણપણે મુક્ત છે.
સંપૂર્ણ બધાથી છૂટી ગયો.

કોઈ કર્મબંધન કરતા હવે નથી, કારણ કે જે કઈ કર્મ કર્યું તો ઈશ્વરને અર્પણ કરી દીધું છે. હવે એ ઈશ્વરનું મારું શાનું? તો એ કર્મ બંધન નડે જ નહીં, અને તો પછી એ વિમુક્ત, સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો. અને મુક્ત થયો એટલે માં ઉપૈષ્યસી, ઈશ્વર તત્વને તરત જ પ્રાપ્ત કરી લે છે. એ ઈશ્વરને પ્રાપ્ત કરી જ લે છે, એને પ્રાપ્ત થવા માટે બીજી કઈ વાત જ નથી. ઈશ્વર તત્વ તો ત્યાં છે જ, જગતના આદિકારણ રૂપ એને પ્રાપ્ત થઈ જાય છે, એટલે એ સંપૂર્ણપણે મોક્ષને પામે છે. એણે શું કરવાનું છે? એણે કંઈ કરવાનું જ નથી. એ તો છે ત્યાં, જ્યાં છે ત્યાં. એને મારું તારું નથી, એને સારું નરસું નથી, એને આને વધારે આપો અને આને ઓછો આપો એવો કોઈ ભાવ એનામાં હોય નહીં. સમોહમ સર્વભૂતેષુ, હું એટલે કે ઈશ્વર તત્વ જે છે એ તો બધાને માટે સમહ સમાન છે. આ મારો, આ સારો, બે વચ્ચે કોઈ વેરો આંતરો એનામાં હોય નહીં ઈશ્વરમાં. એ તો એના માટે તો બધા સરખા. ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ, કોઈ વાલું નથી ને કોઈ દવલું નથી, કોઈ પ્રિય નથી ને કોઈ દ્વેષ્ય નથી. એમાં દ્વેષ્ય પહેલા બોલ્યા છે. મારો કોઈ દ્વેષ્ય એટલે મારો કોઈ દ્વેષી, મને ન ગમતો, મારો અણગમતો એવો જો કોઈ નથી, તો મને પ્રિય છે એવો પણ કોઈ નથી. બે બધા સરખા, મારું વાલું મારું દવાલું નહીં, બધા સરખા. સમોહમ સર્વભૂતેષુ, બધા પ્રાણી માત્રમાં, માત્ર પ્રાણી માત્ર નહીં, ઉત્પન્ન થયેલ બધી વસ્તુઓમાં, સર્વભૂતેષુ અહમ સમહ, હું એક સમાન છું. એમાંથી મને કોઈ વધારે વાલો છે ને કોઈ મને નથી વાલો, આવું સમજવાની ભૂલ કરવી નહીં. બધા સરખા. વાલા કે દવલા થવાની વૃત્તિ એનામાં હોય, મારામાં ના હોય. એનામાં એ વૃત્તિ આવે જ્યારે એ પોતાના વ્યક્તિત્વને અલગ જુએ, ત્યારે એનામાં એ વૃત્તિ આવે. નહીં તો એનામાં એ વૃદ્ધિ આવે જ નહીં. યે ભજંતી તુ મામ ભક્ત્યા, એ લોકો તો કેવળ ઈશ્વરને ભક્તિપૂર્વક ભજંતી, ભજે. અને એમ થાય તે પછી મયી તે શુચાપ્યહમ, એ બધા મારી અંદર જ છે અને હું એમની અંદર જ છું. આ કોઈ વસ્તુઓ નથી કે એક તપેલીમાં આપણે દૂધ ભર્યું તો તપેલીમાં દૂધ છે, દૂધમાં તપેલી છે, એમ આપણે કહેવાનું થાય, એવું અહીંયા નથી. કારણ કે એ તત્વ છે કે જેમાંથી બધી ઉત્પત્તિઓ થઈ છે, એ તત્વ છે કે જેમાં બધા સમાઈ જાય છે. એ લોકો મારામાં છે અને હું એમનામાં છું. બાકી કોઈ સારો, કોઈ વાલો, કોઈ દબલો, કોઈ ગમે છે, કોઈ નથી ગમતો. અત્યારની વાત કરીએ જો ગીતાની, તો ભાઈ તું અર્જુન મને વાલો છે અને પેલો દુર્યોધન છે એ મને દવાલો છે, એવું છે જ નહીં. એવું છે નહીં. જે મારું ભજન કરે છે આપમેળે મારામાં સમાઈ જાય છે, જે નથી કરતો તે બાકી રહી જાય છે. તો આ પ્રમાણે ઈશ્વરનું સમત્વ સિદ્ધ કરીને પોતાનું જે કંઈ કર્મ છે તે ઈશ્વરને સમર્પણ કરીને, આત્મસમર્પણ ભાવથી ઈશ્વરીય તત્વની સાથે જોડાવું, અને એ જો જોડાઈ શકાય તો પછી કશું જ કરવાનું શેષ રહેતું નથી. એવું આપણે અત્યારે 9મા અધ્યાયના 29મા શ્લોક સુધીમાં જોયું છે. હવે પછી એ વધારે સારી રીતે એ રીતે સમજાવશે કે કોઈ દુરાચારી વર

0: હોય કે કોઈ સદાચારી હોય, આ બધાની અંદર હું સમાન છું, તો એને કેવી રીતે સારું ફળ ને મને કેવી રીતે ખોટું ફળ? આ વાતોને હવે પછી 30મા શ્લોકથી સમજાવવાના છે. આપણે હવે પછીના સમયમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે 9મા અધ્યાયના 30મા શ્લોકથી આગળ વધવાનું થશે. ત્યાં સુધી આપણે એક અલ્પવિરામ લઈએ અને જે કંઈ સાંભળ્યું છે કે જે કંઈ વાંચ્યું છે એનું સ્મરણ કરીને ફરી પાછા મળીએ ત્યારે આગળ વધીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કોમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સમાં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, 16 જૂન મહાપર્વ છે, રથયાત્રા. તો એના વિશે માહિતી તમારી સમક્ષ શેર કરું છું. બે પૂર્તિઓ, ધર્મદર્શન અને ધર્મલોક, દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારમાં સુંદર હકીકતો રજૂ કરી છે, જે આપની સમક્ષ મારા શબ્દોમાં રજૂ કરું છું. આવો, રથયાત્રા લાકડાની પસંદગીથી રથની બનાવટ સુધીની તૈયારી. પુરીની જગન્નાથ રથયાત્રા આખા જગતમાં પ્રસિદ્ધ છે. આપણે તેને મોટે ભાગે તો અષાઢી બીજે યાદ કરીએ છીએ, પણ તેની તૈયારી મહિનાઓ પહેલાં શરૂ થતી હોય છે. રથ બનાવવા માટે ઉડીસાના 10 પલ્લા જંગલોમાંથી લાકડા પસંદ કરવામાં આવે છે. મંદિર અને વન વિભાગ મળીને એ કામ કરે છે. એવા વૃક્ષો પસંદ કરાય છે જેમાં કોઈ પક્ષીનો માળો ન હોય. ભગવાનનો રથ બનાવવા કોઈ પક્ષીને બેઘર કરી ન શકાય. કાષ્ટ પસંદગીની પ્રક્રિયા વસંત પંચમીના પવિત્ર દિવસે શરૂ થાય છે. ત્રણેય રથ માટે 1250 મીટરથી વધારે કાપડની જરૂર પડે છે. એનું ભરતકામ, કલરકામ વગેરે કામગીરી પડદા પાછળ રહીને સ્ત્રીઓ કરે છે. રથયાત્રા ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત કળાનું સંરક્ષણ પણ કરે છે, કેમ કે કેટલીય કળા કારીગરી રથ તૈયાર કરવા માટે કામે લગાડાય છે. રામનવમીના દિવસે અંદાજે 800 જેટલા લાકડા મંદિર સુધી પહોંચે છે, ત્યારે તેને રથખાલા કહેવાતા સ્થળે રાખવામાં આવે છે. એ પછી અખાત્રીજે પૂજારીઓ તેની પૂજા અને હવન કરીને રથનું કામકાજ આરંભ કરાવે છે. મુખ્ય પૂજારી સોનાની કુહાડી વડે કામ શરૂ કરાવે છે. મુખ્યત્વે 5 પ્રકારના કારીગરો કામે લાગે છે. સુથાર, જેને મહારાણા કહેવામાં આવે છે, રથના મુખ્ય નિર્માણ કરતા છે. ભોઈ, ભારે લાકડાની હેરાફેરી કરનારા. લુહાર એટલે કે કમાર, રથનું લોખંડ કામ કરે છે. ચિત્રકારો રથના લાકડા પર રૂપ કારીગરી અને ચિત્રકામ કરે છે. દરજી રથના છત્ર બનાવવા માટે વિશેષ સીવણ કામ કરે છે. રથનું મુખ્ય માળખું તૈયાર થયા પછી તેની ચારે બાજુ લાકડામાંથી કોતરેલા દેવી દેવતા સ્થાપિત કરવામાં આવે છે. ભક્તિના પૈડા ઉપર દોડતો ભારતીય સંસ્કૃતિનો મહા ઉત્સવ એટલે રથયાત્રા. અષાઢ સુદ બીજના દિવસ આવે એટલે સમગ્ર ગુજરાત અને જગન્નાથપુરી ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. રસ્તાઓ પર હજારો લોકોની ભીડ હોય છે. જય જગન્નાથના ગગનભેદી નાદો ગુંજતા હોય છે અને ભગવાન પોતાના ભક્તોના દ્વારે પધારે છે. આ જ છે રથયાત્રાનો વૈભવ. રથયાત્રાનો સૌથી મોટો હેતુ એ છે કે ભગવાન માત્ર મંદિરમાં બિરાજમાન નથી રહેતા, તેઓ પોતાના ભક્તો સુધી સ્વયં પહોંચે છે. સામાન્ય રીતે ભક્ત ભગવાનના દર્શન કરવા મંદિરે જાય છે, પરંતુ રથયાત્રામાં ભગવાન પોતે ભક્તોના ઘરે ઘરે દર્શન આપવા નીકળે છે. રથયાત્રા એ ભગવાનની અપરંપાર કરુણાભાવનું જીવંત પ્રતીક છે. આપણું જીવન પણ એક યાત્રા છે. આ યાત્રામાં ક્યારેક સુખ મળે છે, ક્યારેક દુઃખ આવે છે, ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતા મળે છે. પરંતુ જે વ્યક્તિ પોતાના જીવનનો સારથી ભગવાનને બનાવે છે, તેનું જીવન અંતે મોક્ષ તરફ જ આગળ વધે છે. રથયાત્રા આપણને એક બીજો મહત્વનો સંદેશ પણ આપે છે. ભગવાનના રથને હજારો લોકો મળીને ખેંચે છે. તેમાં કોઈ પૂછતું નથી કે કોણ ધનિક છે અને કોણ ગરીબ, કોણ ઊંચી જાતિનો છે અને કોણ નીચી જાતિનો.

સૌની સાથે દરેક ભક્ત સમાન છે. આ સમાનતાનો સંદેશ આજે પણ એટલો જ જરૂરી છે જેટલો પ્રાચીન સમયમાં હતો. જીવનમાં આપણે ઘણીવાર ભગવાનને યાદ કરીએ છીએ, પરંતુ જ્યારે સંકટો આવે ત્યારે વધુ યાદ કરીએ છીએ. પરંતુ રથયાત્રા યાદ અપાવે છે કે ભગવાન સાથેનો સંબંધ માત્ર સંકટ સમયનો નહીં, પરંતુ દરેક ક્ષણનો હોવો જોઈએ. જે હૃદયમાં ભક્તિનો રથ સતત ચાલે છે ત્યાં શાંતિ, આનંદ અને આત્મબળ ક્યારે ખૂટતું નથી. રથયાત્રામાંથી મળતા અમૂલ્ય જીવન પાઠ. રથયાત્રા વર્ષમાં માત્ર એક દિવસ ઉજવાતો ઉત્સવ નથી, તે જીવનને સાચી દિશા આપતું મહાન સંદેશ છે. જો આપણે માત્ર રથને જોતા ન રહીએ, પરંતુ રથયાત્રાના રહસ્યને સમજીએ, તો જીવનમાં ઘણા પરિવર્તનો આવી શકે છે. એક ભગવાનને હૃદયમાં સ્થાન આપો. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સ્વયં ભક્તોના દ્વારે આવે છે. આ દ્રશ્ય આપણને શીખવે છે કે ભગવાન કોઈ એક સ્થાનમાં સીમિત નથી. જે હૃદય પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું હોય છે ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે. જો આપણું મન શુદ્ધ હશે, વિચાર સારા હશે અને જીવનમાં સદાચાર હશે, તો ભગવાન આપણા હૃદયમાં આવીને સદાયને માટે રહેશે. બે, રથની સાથે સાથે જીવનરથને ભગવાન તરફ ખેંચો. હજારો લોકો મળીને ભગવાનનો રથ ખેંચે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે આપણા જીવનનો રથ પણ ભગવાન તરફ ખેંચી રહ્યા છીએ? જો આપણું મન કામ ક્રોધાદી દોષોમાં ફસાયેલું હોય, તો ભગવાનનો રથ ખેંચવાથી પહેલાં પોતાના મનને શુદ્ધ કરવું જરૂરી છે. જો દોષોને હટાવીશું તો આપણો જીવન રથ ભગવાન તરફ ખેંચાશે. ત્રણ, એકતા સૌથી મોટી શક્તિ છે. રથયાત્રા ત્યારે જ આગળ વધે છે જ્યારે હજારો હાથ એક સાથે દોરડું મકડે છે. તો દરેક વ્યક્તિ પોતાની દિશામાં ખેંચવા લાગે તો રથ આગળ વધી શકે નહીં. આપણો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પણ આવું છે. જ્યાં એકતા છે ત્યાં પ્રગતિ છે, જ્યાં અહંકાર છે ત્યાં વિખવાદ છે. તેથી જીવનમાં સુખી થવા માટે સૌહાર્દ ભાવ કેળવવો જોઈએ. ચાર, ભગવાનના માર્ગમાં નમ્રતા જરૂરી છે. રથ જેટલો ભવ્ય હોય તેટલો તેના ખેંચતારે બધાની સાથે મળીને નમ્ર બનીને રથને ખેંચવો પડે છે. તેમ જીવનમાં પણ બધાની સાથે મળીને કાર્ય ના કરીએ, અહંકાર રાખીએ, તો ભગવાન સુધી પહોંચી શકાતું નથી. પાંચ, જીવન રથના સાથે ભગવાનને બનાવવા. જેમ રથને યોગ્ય દિશામાં લઈ જવા માટે સારથી જરૂરી છે, તેમ જીવનને સાચા માર્ગે લઈ જવા માટે ભગવાનનું માર્ગદર્શન જરૂરી છે. દાન, પદ, પ્રતિષ્ઠા અને બુદ્ધિ જીવનને સફળ બનાવી શકે, પરંતુ શાંતિ અને મોક્ષનો માર્ગ ભગવાનના આશ્રયથી જ મળે છે. તેથી આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ. જીવન રથના સારથી ભગવાનને બનાવવા જોઈએ. આપણા જીવનનો રથ ક્યારેક કામનાઓ તરફ દોડે છે, ક્યારેક ક્રોધ તરફ, ક્યારેક અહંકાર તરફ અને ક્યારેક સ્પર્ધાની આગમાં ફસાય છે. પરંતુ જ્યારે જીવનની લગામ ભગવાનના હાથમાં સોંપી દઈએ છીએ, ત્યારે જીવનમાં શાંતિ, સ્થિરતા અને સાચો આનંદ અનુભવાય છે. રથને ખેંચવા માટે હાથની શક્તિ જોઈએ, પરંતુ જીવનના રથને ભગવાન સુધી પહોંચાડવા માટે હૃદયની ભક્તિ જોઈએ. રથયાત્રા પૂર્ણ થવા માટે આવે છે ત્યારે ભગવાનનો રથ પોતાના સ્થાન પર પાછો આવે છે. રસ્તાઓ પરથી ભીડ ઓછી થઈ જાય છે, જય ઘોષ શાંત થઈ જાય છે અને ઉત્સવ પૂર્ણ થઈ જાય છે. પરંતુ એક પ્રશ્ન આપણા દરેક માટે રહી જાય છે. કયો પ્રશ્ન? ભગવાનનો રથ માત્ર શહેરમાં ફર્યો કે આપણા હૃદયમાં પણ ફર્યો? જો રથયાત્રા માત્ર જોવા માટેનો ઉત્સવ બની રહે તો તે એક દિવસનો આનંદ પ્રાપ્ત થશે, પરંતુ જો તેના સંદેશને જીવનમાં ઉતારીએ તો તે આખા જીવનનું માર્ગદર્શન બની જાય છે. ભગવાન જગન્નાથજી આપણને શીખવે છે કે જીવનમાં ગતિ હોવી જોઈએ, પરંતુ ગતિ સાથે દિશા પણ હોવી જોઈએ. દિશા વગરની ગતિ માણસને થકવી નાખે છે. જ્યારે ભગવાન તરફની દિશા જીવનને ધન્ય બનાવી દે છે. આજના યુગમાં માણસ પાસે સુવિધાઓ વધી છે પરંતુ શાંતિ ઘટી છે, સંપત્તિ વધી છે પરંતુ સંતોષ ઓછો થયો છે, સંબંધો વધ્યા છે પરંતુ આત્મીયતા ઘટી છે. આવી પરિસ્થિતિમાં રથયાત્રા આપણને યાદ અપાવે છે કે સાચી સમૃદ્ધિ ભગવાન સાથેના સંબંધમાં છે. રથયાત્રા આપણને સેવા પણ શીખવે છે. હજારો લોકો કોઈ સ્વાર્થ વગર સેવા કરે છે. કોઈ પાણી પીવડાવે છે, કોઈ સફાઈ કરે છે, કોઈ વ્યવસ્થા સંભાળે છે. ભગવાનને સૌથી પ્રિય એ જ ભક્ત છે જે નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે. ચાલો આ રથયાત્રાના અંતિમ પવિત્ર સ્વરે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં સંકલ્પ કરીએ કે જીવનમાં સદાચાર અપનાવીશું, માતા પિતા ગુરુ અને ભગવાનનો આદર કરીશું, સેવા સત્સંગ અને સંયમને જીવનનો આધાર બનાવીશું અને રોજ સોળો સમય ભગવાનના સ્મરણ માટે જરૂર કાઢીશું. આવો આ વર્ષે રથયાત્રાનો મહોત્સવ એક દિવસ માટે ન ઉજવીએ, પરંતુ આપણા જીવનને પણ ભગવાન તરફની યાત્રા બનાવીએ. હવે એક નાનકડી વાત કરી લઉં. અગાઉ એ વાતનો ઉલ્લેખ કરેલો ભૂલાતી જતી ભારતીય રમતો કાજલ ઓઝા વૈદ સરસ માય સ્પેસમાં વાત કરી છે, પણ એ વખતે સમય ઓછો હતો એટલે હું થોડીક જ વાત કરી છે. પણ હવે હું સીધી ભૂલાતી જતી રમતો જે અત્યારના પેઢી રમ્યા હશે એના વિશે સાંભળ્યું હશે.

0: બાળકો પણ કદાચ એકાદ બે રમત રમતા હશે વેકેશનમાં, તો સીધી રમત ઉપર જાઉં છું. જૂની ભારતીય રમતો નસીબના મહત્વની સાથે મનોરંજન પણ હતી, સાથે બુદ્ધિકર્મને વિચારવાની મહત્તા પણ શીખવતી હતી. હવે આજે તો બધું સેલફોનમાં સમય ગયું છે. કદાચ જૂની પેઢીને યાદ હોય તો બોર્ડ ગેમ્સ રમવાની વેકેશનમાં ખૂબ મજા આવતી, વ્યાપાર, સાપસીડી, ચોપાટ અને કોડીની રમતો સાથે ઉજવાતી બપોર. આજના બાળકો આજે ફોન રમે છે, એમાંથી કેટલીક રમતો જુગાર તરીકે પણ રમાય છે. ત્યારે આ સાપસીડી કે ચોપાટની રમતોનું ઓરિજિન શું હતું, એ ક્યાંથી શોધાય અને કેવી રીતે શરૂ થઈ એ જાણવું રસપ્રદ બની રહેશે. 13મી સદીની આસપાસ હિન્દુ જૈન શિક્ષકો દ્વારા સાપસીડીની રમત બનાવવામાં આવી. એનું મૂળ નામ મોક્ષપટમ અથવા જ્ઞાન ચોપડ હતું. એ સમયે આ રમત માત્ર મનોરંજન માટે નથી, આ રમત રમતી વ્યક્તિ વ્યક્તિ જીવનમાં મોરલ અથવા ધાર્મિક અને નૈતિક બાબતો શીખવવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો હતો. સાપ એટલે અવગુણો, જેમ કે અહંકાર, કપટ, જૂઠ, લોભ અને મોહ. સીડી એટલે સારા ગુણો, વિનમ્રતા, ભક્તિ, કરુણા અને સત્ય. જ્યારે જ્યારે સીડી ઉપર લઈ જાય ત્યારે એમાં લખેલા સદગુણોથી માણસ બાળક પણ સમજી શકે. સદગુણો વ્યક્તિને ઉપરની તરફ લઈ જાય છે, જ્યારે સાપના મોઢે અહંકાર ઉપર પગ મૂકવાથી વ્યક્તિનું પતન થાય છે. એ પણ એ શીખવા મળતું હતું કે જીવનમાં ઊંચાઈ મેળવવા માટે એક એક પગથિયું ચડવું પડે છે, જ્યારે પતન તો સરસરાટ આવે છે. એવી જ રીતે ચોપાટ, ચોપડ જેવી રમત પણ મહાભારતના સમયથી ચાલી આવતી અત્યંત પ્રાચીન રમત છે. પાંડવ કૌરવો જે જુગાર રમ્યા એ આ ચોપાટ છે. એ ભાગ્ય અને બુદ્ધિ બંનેની જરૂરી છે. કોઠી કે પાસો કદાચ ભાગ્યથી આંકડા બતાવે, પરંતુ ગોટી ક્યાં અને કઈ રીતે ચલાવવી એમાં બુદ્ધિની જરૂર પડે છે. એ સમયથી જ ચોપાટ પર જુગાર પણ રમી શકાતું. ચોપાટની રમતમાં રાજકારણ અને કૂટનીતિનું શિક્ષણ મળતું. ગોટી બચાવી, મારવી, આગળ વધારવી કે સમય પૂરતા ત્યાં જ અટકી જવું, આ બધું રાજનીતિ અને જીવન સાથે જોડાયેલું જ્ઞાન હતું. મોટા મોટા રાજકુમારો ચોપાટ શીખવવા માટે ખાસ શિક્ષકો રાખવામાં આવતા. રાજનીતિના નિયમો, એક રાજાની ફરજો અને અધિકારો વિશે પણ રમતની સાથે જ શીખવવામાં આવતા હતા. શતરંજ અથવા ચેસનું મૂળ ભારતીય ચતુરંગમાં છે. હાથી, ઘોડા, રથ અને પગે ચાલતા સૈનિકો મૂળ આ ચાર પ્રકારના પ્યાદા હતા, જેમાં રથમાંથી ઊંટ બનાવવામાં આવ્યા. મોગલોએ આ ફેરફાર કર્યો કારણ કે ઊંટ એમને માટે બહુ મહત્વનું પ્રાણી હતું. શતરંજ શીખવે છે કે રાજા ઘેરાય તો હાર થઈ જાય, એટલે રાજા મહત્વનો છે પણ સૌથી શક્તિશાળી નથી. શતરંજમાં નાનકડો સૈનિક પણ આખી રમત બદલી શકે છે. તો બીજી તરફ ઉતાવળે રમત રમવાથી 100% હાર થાય. લાંબુ વિચારીને સામેવાળો શું રમશે એની પણ જેને કલ્પના આવી શકે એ જ શતરંજનો ઉત્તમ ખેલાડી બની શકે. શતરંજની રમતમાં સામેવાળાની ચાલ સમજીને, એનું મન કે મગજ વાંચીને રમત રમવાની કળા માણસને પોતાના જીવનમાં કઈ રીતે વર્તવું એ શીખવાડે છે. રોજની જિંદગીમાં આપણે જે રીતે જીવીએ છીએ એમાં રમવી પડતી રમતોમાં શતરંજ આપણને આપણા પ્યાદા કઈ રીતે બચાવવા અને જરૂર પડે ત્યારે અન્યના પાંદા કઈ રીતે મારવા એ બંનેનું શિક્ષણ આપે છે. જે માણસ ગુસ્સામાં અને ઉતાવળે નિર્ણય કરે છે એ શતરંજ તો ખરાબ ખેલાડી પુરવાર થાય છે. ત્યારે સમય લઈને સામેની વ્યક્તિની માનસિકતા સમજીને ચાલ ચાલતો માણસ હંમેશા યોગ્ય પગલાં ભરી શકે છે, એ શતરંજમાંથી શીખવા મળે છે. જૈન અને બૌદ્ધ પરંપરામાં અષ્ટપદનું મહત્વ હતું. માનવામાં આવે છે કે અષ્ટપદ જીવનની યાત્રા માનતી રમત છે. એક બોર્ડ ગેમ તરીકે અહીં નિયમ અને સંયમનું શિક્ષણ મળે છે. દરેક પગલું કર્મ છે અને અંતિમ ગંતવ્ય આત્મજ્ઞાન છે, એ વાત અષ્ટપદ શીખવે છે. જાગૃતિ જ આ રમતનું મુખ્ય ધ્યેય છે એમ જૈન અને બૌદ્ધ પરંપરાની દ્રઢ માન્યતા હતી. રમતની સાથે સાથે કર્મની અવેરનેસ અને યોગ્ય અયોગ્યની સમજણ અષ્ટપદનું મુખ્ય લક્ષણ છે. ગંજીફા અથવા ગંજીફા તરીકે ઓળખાતી કાર્ડ ગેમ મોગલ અને રાજીવ સંસ્કૃતિમાં લોકપ્રિય હતી. સૂફી સંતોએ ગંજીફાને જીવનમાં બ્રહ્મ સાથે સરખાવ્યા. ગંજીફા અથવા કાર્ડની રમત શીખવે છે કે સત્તા અને પૈસો ક્ષણિક છે. આપણે અનેક વાર સાંભળેલી કહેવતમાં એક પાનું ક્યારે પલટાઈ જાય એની ખબર ન પડે. ગંજીફાની રમત પરથી આપણે ખબર પડે કે સામેવાળો જોઈતું પત્તું ના આપે કે આપણે કોઈનું પત્તું દબાવી રાખીએ, એથી હાર કે જીત થતી નથી, બલકે પત્તું ન મળે તો અટકી જવાને બદલે સમય વર્તીને બાજી બદલી નાખવામાં ડાપણ છે, એ વાત આપણને ગંજીફા અથવા કાર્ડ ગેમમાંથી શીખવા મળે છે. ટૂંકમાં જૂની ભારતીય રમતો નસીબના મહત્વની સાથે મનોરંજન પણ હતી, સાથે સાથે બુદ્ધિકર્મને વિચારવાની મહત્તા પણ શીખવતી હતી. જીતવા માટે ન રમવું બલકે જીવનમાં શીખવું એ આપણી જૂની રમતોનો સંદેશ હતો. અહીં હું મારી વાત.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી 5મા ભાગમાં તમારું સ્વાગત છે. પ્રિય લ્યુસી, ટ્રેનમાંથી ઉતરીને લખવો શરૂ કરેલો તે અધૂરો પત્ર

આજે 2 મહિના પછી પૂરો કરવા બેઠું છું. વચ્ચે પ્રોફેસર સાહેબને મેં મોકલેલ ડાયરીના ઉતારાઓ તે પણ વાંચ્યા હોય તો સારું. આ પત્ર આજે લખવાનું યાદ આવ્યું તેના કારણમાં આગળ વર્ણવ્યું છે તે શ્વાન મંડળ જેવા ચિત્રનું પુનઃદર્શન છે. હું જ્યાં બેઠો છું ત્યાં લખ્યું છે સોબદરા બાગાન, પછી બીતુબંગા અને નીચે પેલા ટપકા. બીતુબંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ માની લઉં છું. સોબદરા બાગાન એટલે એક પરમ સૌંદર્યમયી રાજકુમારી, શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો, પણ અહીં છે તે આ બીતુબંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મીઠું બંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ હું માની લઉં છું. શોભધરા બાગાન એટલે પરમ સૌંદર્યમય રાજકુમારી શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો, પણ અહીંયા છે બીતુ બંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અમારા કેન્દ્રથી એકાદ માઇલ દૂર એક નાનકડું ચર્ચ છે. પાદરી થોમસ નીચે તળેટીમાં રહે છે. હું અહીં ફરવા આવું ત્યારે ક્યારેક થોમસ મળે તો હું તેની સાથે ચર્ચના પગથિયે બેસું છું. ચર્ચથી થોડે નીચે ઉતરતા એક તળાવડી પાસે બીતુબંગાનો સર્જેલો આ શોભધરા બાગાન. અહીંથી દૂર દૂર સુધી ટેકરીઓની હારમાળા જોઈ શકાય છે. તું તો આ સ્થળનું સૌંદર્ય જુએ તો તસવીરો ખેંચતી જ રહે. પેલા ટપકાનું ચિત્ર તે બીતુબંગાનું પોતાનું પરિચય ચિહ્ન હશે તેમ માનું છું. તેઓ આવું ચિહ્ન શા માટે કરે છે મેં પૂછ્યું નથી. હવે બીજી વાર એ જ ચિત્ર જોયા પછી પૂછવાનું મન થાય છે. જે જાણીશ તે તને લખીશ. પત્ર પૂરો કરીને હું પાછો જવા નીકળ્યો. સાંજ ઢળતી હતી. થોડી વારમાં અંધકાર ઉતરી આવશે. આશ્રમે પહોંચીને સીધું રસોડે જવું પડશે. હું જરા ઉતાવળે ચાલ્યો. ત્યાં સામેથી બીતુબંગાને આવતા જોયા. ક્યાં ઉપડ્યા બેઉ જણ? મેં પૂછ્યું. બાગાન. બેઉએ જવાબ આપ્યો. હું વધુ કંઈ પૂછું તે પહેલાં તે આગળ નીકળી પડ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિની સાથે.

ત્યાં ઢળતા હું ઘરે પહોંચ્યો. મારા વાંસની દિવાલો અને લીંપણવાળા સુઘડ ઘરમાં આવીને મેં પત્ર કવરમાં મૂકીને સરનામું કર્યું. આવતીકાલે સવારે સ્ટેશને જતા કોઈ સાથે ટપાલ મોકલાવી દઈશ તેવું વિચારીને પત્ર સાચવીને મૂક્યો. અંદરના ઓરડામાં જઈને મારી થાળી લઈ હું રસોડા તરફ જવા નીકળ્યો. વચ્ચે કેન્દ્રની ઓફિસ, તેની પેલી તરફ સુપરિયાનું વાસ, લીંપણવાળું ઘર. સુપરિયા બહાર બેસીને કંઈક વાંચતી હોય તેવું લાગ્યું. મને જતું જોઈને તે ઊભી થઈ, બત્તી બુજાવી અને વાસણ લેવા અંદર ગઈ. વાંસના કુટીર ઉદ્યોગોમાં કામ કરતા આદિવાસીઓ હાથ પગ ધોઈને ઘરે જવાની તૈયારી કરતા હતા. પેલી તરફ હાથ કાગળનું કારખાનું તો ક્યારનું એ બંધ થઈ ગયું છે. હું રસોડે પહોંચ્યો ત્યાં પાછળ જ સુપ્રિયા આવી. આપણે સૌથી પહેલાં છીએ, તે બોલી અને રસોડામાંથી તપેલા ઉચકીને ઓટલા પર મૂકતી કમળા ડૂસીને કહ્યું, બીજા તારા બેલ પાડવાની રાહ જોતા હશે. કમળાને ભોજન તૈયાર હોવાની સૂચના આપતી ઘંટી વગાડી. થોડી વારમાં દસેક આદિવાસીઓ આવી પહોંચ્યા. બાબરીઓ, ઝુરકો, પુરિયા, રામબલી, મીઠીઓ બધા આવીને અમારી પાછળ લાઈન સ્વરૂપા. કમળા માંદી હોય તેમ વારે વારે સાડલાના છેડાથી નાક સાફ કર્યા કરતી. મને સૂગ અને ચીડ ચડ્યા. સુપ્રિયાએ કહ્યું, કમળા કાલે તું રસોઈ ન કરીશ. હું રામબલીને કહું છું કે એકાદ દિવસ રસોડું પણ સંભાળે. તું દવા લઈને આરામ કરજે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

બે મહિનાથી મેં ખાસ કશું કામ કર્યું નથી. જમતા જમતા મેં સુપ્રિયાને કહ્યું, સિવાય કે તમારું મધ કેન્દ્ર સંભાળ્યું. એ તો કર્યું ને, સુપ્રિયા હસીને બોલી. તમે આવ્યા પછી મધ વધારે જમા થાય છે. અમારામાં આવું બને ત્યારે માણસના પગલાં સારા છે તેમ કહેવાય. મધનું વજન કરીને વાસણો ભરતા વાર લાગે છે. વળી થોડું બગડે પણ છે. આપણે કોમ્પ્યુટરાઇઝ વજન કાંટું અને બોટલ ભરવાનું મશીન વસાવી ન શકીએ? મેં અમસ્તું પૂછ્યું. સુપ્રિયા એકદમ ચમકી હોય તેમ મારા સામે જોઈ રહી. તેના મુખભાવ જોતાં મને લાગ્યું કે તે કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ છે. ધીમેથી તે બોલી, વસાવી શકાય, પણ હમણાં તેની જરૂર નથી લાગતી. ભોજન પૂરું થયું ત્યાં સુધી તે કંઈ બોલી નહીં. અમે સાથે જ કુંડી પર જઈને થાળી સાફ કરી, પછી ઘર તરફ પાછા જતા હતા ત્યારે સુપ્રિયાએ કહ્યું, મારે હીર નિટોલા જવું છે, તમે સાથે આવો તો વચ્ચે શાસ્ત્રી કાકાને મળી લઈએ. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

એમને મળવું જરૂરી છે? મેં પૂછ્યું. શાસ્ત્રી કાકા એટલે ગુપ્તાજીના ગણિત શાસ્ત્રી જ હોઈ શકે અને તેમને મળવું મને જરૂરી લાગતું ન હતું. તમે સાંભળી રહ્યા

આવવાના છો તે જાણીને તેમણે તમને મળવાની ઈચ્છા દર્શાવેલી. એ વડીલ છે અને સંસ્થાના મૂળ સ્થાપકોમાંના એક છે. સુપ્રિયાએ મારા મનોભાવ જાણી ગઈ હોય એ રીતે જવાબ આપ્યો. જઈશું, મેં કહ્યું. તમે કહો ત્યારે. હમણાં તો મારે જબલપુર જવું પડે તેમ છે, સુપ્રિયા બોલી. મારે મધ ઉછેર કેન્દ્રો સ્થાપીને આદિવાસીઓને કામ મળે તેવું ગોઠવવું છે. તે પછી આપણે જઈ આવીએ. હું જઈ શકું જબલપુર? મેં પૂછ્યું અને ઉમેર્યું, આમે મારે બીજું કામ નથી. શહેરમાં જવાની ઈચ્છા તો મને જ હતી. ભલે, સુપ્રિયાએ કહ્યું. અમે ઘર પાસે પહોંચ્યા. સુપ્રિયા પગથિયું ચડીને અંદર જતી હતી અને મેં કહ્યું, આ કમળાને નિવૃત્ત થવું જોઈએ એવું નથી લાગતું? અચાનક સુપ્રિયા થંભી ગઈ. ત્યાં પગથિયા ઉપર જ ઊભી રહીને પાછી ફરી મારા સામે જોઈને પૂછ્યું, કેમ? તેની નજરમાં પોતાના અધિકાર ક્ષેત્રમાં મારા અનધિકાર પ્રવેશની નોંધ લેવાયનો ભાવ હું જોઈ શકું તેટલો સ્પષ્ટ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

થાકી જાય છે, મેં અચકાઈને કહ્યું. ને રસોઈ પણ અને સ્વચ્છતા જાળવી શકતી નથી. જુઓ ને, તે પોતે જ કેટલી ગંદી અને બીમાર જેવી દેખાય છે. આજે તેનું કામ આપણને બીજાને સોંપવું પડ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સુપ્રિયાના મોં પર વેદનાની જાય પસાર થઈ ગઈ. તે કંઈ બોલ્યા વગર મારા સામે જોઈ રહી. તેની મૌન રહેલી જોઈને મારી હિંમત વધી. મેં આગળ કહ્યું, જેની પાસેથી આપણે તેની બુદ્ધિનું, તેની આવડતનું, અનુભવનું કામ લેવાનું ન હોય તેવા માણસોને 40-42 વર્ષે છૂટા કરી યુવાનોને કામ પર લેવા જોઈએ તો આપણને શ્રમ સસ્તો પડે. કમળા તો 60 વર્ષથી થવા આવી. સંસ્થાને આર્થિક રીતે આવા માણસો ન પોષાય. જવાબમાં સુપ્રિયા સહેજ હશી. તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેણે મને કહ્યા. સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. હું સમસમી ગયો. સુપ્રિયા પાછી ફરીને ઘરમાં જતા કહેતી ગઈ, જબલપુર જઈ આવો, પછી કમળાને અક્ષર જ્ઞાન તમારે આપવાનું થશે. મારે એને ભણાવવી હતી પણ કામ આડે હું ન કરી શકી. તમે કરી શકશો. અને અંદર ચાલી ગઈ. તમે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. એના 5મા એપિસોડમાં આપણે હતા. નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે અષાઢી બીજ, હા એ જ દિવસ જ્યારે આપણા પાલનપુર શહેરમાંથી રથયાત્રા નીકળવાની હોય. શહેરીજનો, શેરીઓ, મહોલ્લામાં દરેક વ્યક્તિ રાહ જોતું હોય આતુરતાથી આ રથયાત્રાની. એ ફણગાવેલા મગનો અને જાંબુનો પ્રસાદ જે લેવા માટે ઉમટી પડીએ આપણે, એ નાના બાળકોની ખુશી એમના મુખ પર દેખાઈ જાય જ્યારે રથયાત્રા એમના વિસ્તારમાંથી પસાર થાય. આજે અષાઢી બીજનો દિવસ, એ રથયાત્રાને નિહાળવા માટે સૌ કોઈ પાલનપુરના દરેક જણ આતુરતાથી રાહ જોઈ જ રહ્યા હશે. મારા તરફથી એટલે કે આરજે અંજલિ તરફથી

અને રેડિયો પાલનપુર 90.4 FM તરફથી તમને સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. અન્ન વધે, ધન વધે, શાંતિ વધે, વધે હેત અને વધે દયાભાવ. આપ સૌને ફરીથી અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ.

બિહાર પાલનપુર અષાઢી બીજ એટલે ભક્તિ આનંદ અને ઉત્સવનો પાવન દિવસ. આજે સ્વયં બ્રહ્માંડના નાથ એવા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્યા નીકળ્યા છે. આપણા પાલનપુરની શેરીઓ પણ આજે ભક્તિના રંગે રંગાવા તૈયાર થઈ ગઈ છે. હાથમાં રથની દોરી હશે, હોઠ પર પ્રભુનું નામ હશે અને રથયાત્રાના પાવન અવસરે ભક્તિના મહાપર્વમાં

0: अभी आप सुन रहे थे कार्यक्रम शिक्षक कुछ नए आयाम। आशा है श्रोताओं आपको हमारा ये कार्यक्रम जरूर पसंद आया होगा। तो अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
0: जगबंधु,
1: चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા। તેમાં એક ગંગદત નામે દેડકાઓનો રાજા હતો। આ કૂવામાં ગંગદતના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું। એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું। કૂવામાં રેટ ચાલતો હતો। એક દિવસ ગંગદત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો। એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો। મેંઢકરાજ ગંગદતે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જાઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું। ગંગદત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી। સાપે વિચાર્યું, ગળપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય। તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું। ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરિતોને જરાય હાથ ન લગાડવો। સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો। સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી। ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો। એમ કરતાં ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો। હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર। હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો। સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે। તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે। જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ। ગંગદત્ત ગભરાયો, તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો। હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરિતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો। એમ કરતાં કરતાં ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા। સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો। ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો। તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે। દેડકાને પત્નીની વાત સારી લાગી। તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી। હવે તે પેલા સાપ પાસે આવ્યો। સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં?

0: ગંગત બોલ્યો, સરપ્રાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત તરત રેટના ઘડાઓ ઉપર કૂતો જીવ બચાવીને નાસી છૂટ્યો. 2-3 દિવસ થયા તો પણ ગંગદત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સરપ્રાજને તારા વિના ફાવતું નથી. સરપ્રાજના સંદેશાનો ગંગદતે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું, તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં, જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપ બુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપબુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીચડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપબુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીરડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ. ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ, જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા, પેલા ખીચડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપબુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપબુદ્ધિ માથું કૂટી કલ્પાંત કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી. બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા.

ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા આ નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ. લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ. બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ. જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ જે હોય તે સુખેથી કહે. કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પુલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાકરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા ઓ બાપરે મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ ઉપર લટકાવી દીધો. ધર્મબુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

0: હા મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે અષાઢી બીજ, હા એ જ દિવસ જ્યારે આપણા પાલનપુર શહેરમાંથી રથયાત્રા નીકળવાની હોય. શહેરીજનો, શેરીઓ, મહોલ્લામાં દરેક વ્યક્તિ રાહ જોતું હોય આતુરતાથી આ રથયાત્રાની. એ ફણગાવેલા મગનો અને જાંબુનો પ્રસાદ જે લેવા માટે ઉમટી પડીએ આપણે, એ નાના બાળકોની ખુશી એમના મુખ પર દેખાઈ જાય જ્યારે રથયાત્રા એમના વિસ્તારમાંથી પસાર થાય. આજે અષાઢી બીજનો દિવસ, એ રથયાત્રાને નિહાળવા માટે સૌ કોઈ પાલનપુરના દરેક જણ આતુરતાથી રાહ જોઈ જ રહ્યા હશે. મારા તરફથી એટલે કે આરજે અંજલિ તરફથી અને રેડિયો પાલનપુર 90.4 FM તરફથી તમને સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. અન્ન વધે, ધન વધે, શાંતિ વધે, વધે હેત અને વધે દયાભાવ. આપ સૌને ફરીથી અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ.

પાલનપુર અષાઢી બીજ એટલે ભક્તિ આનંદ અને ઉત્સવનો પાવન દિવસ. આજે સ્વયં બ્રહ્માંડના નાથ એવા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા નીકળ્યા છે. આપણા પાલનપુરની શેરીઓ પણ આજે ભક્તિના રંગે રંગાવા તૈયાર થઈ ગઈ છે. હાથમાં રથની દોરી હશે, હોઠ પર પ્રભુનું નામ હશે અને રથયાત્રાના પાવન અવસરે ભક્તિના મહાપર્વમાં આપણે પણ જોડાઈએ. તમારા ઘર આંગણે આવતા ભગવાન નાથના સ્વાગત માટે તૈયાર થઈ જાઓ અને મન મૂકીને બોલો જય જગન્નાથ. આપ સર્વેને રેડિયો પાલનપુર 90.4 FM તરફથી જગન્નાથ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે

0: પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: એ આવના

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો

કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512966888 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઉમા, સ્કૂલ ચાલતી હોય ત્યારે છેલ્લા પિરિયડમાં બાળકોને એમ થાય કે ક્યારે સ્કૂલ પતે અને ક્યારે આપણે જઈએ. પણ વિચારો, એક એવી શાળા કે જ્યાંથી બાળકોને ઘરે જવાની જ ઈચ્છા ના થાય. માનું છું કે આ વિચાર બહુ કાલ્પનિક લાગી રહ્યો છે, પણ આવી જ એક શાળાની વાત તેત્સુકો કુરોનિયાગી દ્વારા કરવામાં આવી છે પોતાની પુસ્તક તોતો ચાનમાં, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલ સોની. નમસ્કાર, હું છું પ્રિયંકા અને તમે મારા સ્વરમાં સાંભળી રહ્યા છો પુસ્તક તોતો ચાન, કે જે આજના આધુનિક યુગમાં જે શિક્ષણ ચાલી રહ્યું છે એ શિક્ષણમાં શાળા કેવી હોવી જોઈએ અને બાળકોને કેવી શાળા ગમશે એની ઉપર બહુ મોટો પ્રભાવ છોડે છે. ઓયમાં જે ટ્રેનમાંથી એ બંને જીઉગા ઓકા સ્ટેશન ઉતર્યા, માએ તોતો ચાનનો હાથ પોતાના હાથમાં લીધો અને ચાલવા માંડી. તોતો ચાન આ પહેલાં ક્યારેય ટ્રેનમાં બેઠી ન હતી, એટલે બહાર નીકળતી વખતે આવી મહામૂલ્ય ટિકિટ આપવાનું તેને જરાય ન ગમ્યું. ટિકિટ એને હાથમાં બરાબર દબાવીને રાખી. આ ટિકિટ મારી છે, હું રાખી લઉં? ટિકિટ કલેક્ટરે તેને પૂછ્યું. ના, એવું તો ન કરાય. ટિકિટો ભેગી કરનારની પાસે તો ટિકિટોનો ડબ્બો ભરેલો હતો. એ બતાવીને તોતો ચાન કહે, આ બધી ટિકિટો તમારી છે? પેસેન્જરો પાસેથી ટિકિટો લેતા લેતા પેલા અધિકારીએ કહ્યું, ના, એ બધી તો સ્ટેશનમાં આપી દેવાની છે. ટિકિટોના ડબ્બા પર એક લાલચભરી નજર નાખીને તોતો ચાને કહ્યું, તો મોટી થઈને હું બી આ ટિકિટો લાવવાનું કામ કરીશ. ટિકિટ કલેક્ટર હવે જરા ધ્યાનથી તોતો ચાન સામે જોયું અને કહે, મારે પણ એક નાનકો છે, એને પણ સ્ટેશનમાં કામ કરવાનું મન થાય છે, તો તમે બંને એક સાથે કામ કરી શકો છો. તોતો ચાન જરાક બાજુએ ખસીને ટિકિટવાળા સાહેબની સામે બરાબર જોયું. ચશ્મા અને ગોળમટોળ ચહેરો એ માણસ એને બહુ ભલા લાગ્યા. એણે કમર ઉપર હાથ મૂક્યા અને આ વાત પર થોડો વિચાર કરી લીધો.

મને તમારા નાનકા સાથે કામ કરવામાં જરાય વાંધો નથી. હું જોઈશ, પણ હાલ તો હું બહુ કામમાં છું. મારે મારી નવી સ્કૂલમાં જવાનું છે. મા પાસે દોડી જતાં એને મોટેથી કહ્યું, હું ટિકિટો વેચનાર જ બનીશ. એની માને કશું આશ્ચર્ય ન થયું, છતાં એણે કહ્યું, મને વળી એમ હતું કે તું તો જાસૂસ બનવા માંગે છે. તો જાન માનો હાથ પકડીને ચાલવા લાગી. એને યાદ આવ્યું કે ગઈકાલ સુધી તો એને સાચે જાસૂસ જ બનવું હતું, પણ આ આખો ડબ્બો ભરેલી ટિકિટોનો કારોબાર સાંભળવો એમાં પણ કેટલી મજા આવે. વાત છે એક નાના બાળકની કે જ્યાં એના સપના રોજે રોજ બદલાય છે. એને આજુબાજુમાં દેખાતી દરેક વસ્તુ લાલચમાં મૂકે છે અને એમ થાય છે કે આજે હું આ બનીશ અને આજે હું તે બનીશ. આપણા જીવનમાં બી દરેક ક્ષણ એવી આવે છે કે જ્યાં આપણે વિચારીએ છીએ, આજે હું જાસૂસ બનીશ, આજે હું બિઝનેસમેન બનીશ, આજે હું ડૉક્ટર બનીશ, પણ બનીએ તો એ જ છે કે જે નિયતિએ નક્કી કરી છે. શું થાય છે તોતોચાંદની નવી શાળામાં? શા માટે તોતોચાંદ નવી શાળામાં જઈ રહી છે પોતાની જૂની સ્કૂલ છોડીને? આ બધું જ જાણીશું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.5.

કેસના ન બની શકો કે જે એક જાસૂસ પણ હોય? માએ જવાબ ન આપ્યો. ફૂલ ગૂંથણીવાળી ટોપી નીચેનો એનો ચહેરો સુંદર છતાં ગંભીર હતો. આપણે વાત કરી રહ્યા છીએ તેત્સુકો દ્વારા લખાયેલી તોત્તોચાન પુસ્તક, કે જેમાં એક આદર્શ શાળાનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો મારા, એટલે કે પ્રિયંકાના સ્વરમાં. સાચી વાત એ હતી કે માં બહુ ચિંતાતુર હતી, જો તોત્તોચાનને આ નવી સ્કૂલમાં પણ નહીં લે તો શું થશે? કૂદકા મારતી એ એકલી એકલી પોતાની સાથે જ વાતો કરતી તોત્તોચાન સામે એણે જોયું. એણે પોતાની માની ચિંતાની ખબર જ ન હતી, એટલે માને સામે જોઈને એને કહ્યું, મેં વિચાર બદલી કાઢ્યો છે. હવે મને એમ થાય છે કે પેલા નવી નવી દુકાનોમાંથી જાહેરાત કરવા માટે બધે ફરતા હોય છે ને, એ ગાવા બજાવવા વાળાની ટોળીમાં હું જોડાઈ જાઉં. નિશાસો નાખતી હોય તેવા ઉદાસ સ્વરે માએ કહ્યું, ચાલ હવે મોડું થઈ જશે, હેડમાસ્ટરજી ક્યાંના રાહ જોતા હશે, વાતો બંધ કર અને આગળ જોઈને થોડી સરખી ચાલ. થોડે દૂર એક નાનકડી શાળાનો ઝાંપો દેખાયો. માની ચિંતાનું કારણ હજુ એ જ હતું. હજુ હમણાં તો તોત્તોચાને નિશાળમાં જવાનું શરૂ કર્યું હતું અને પહેલા જ ધોરણમાં સ્કૂલમાં તેનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો. શા માટે આ પ્રવેશ રદ કરવામાં આવ્યો? તોત્તોચાન એવી તો કેવી હતી કે પહેલા જ ધોરણમાં એનો પ્રવેશ રદ થઈ ગયો? આ જ વાત આપણે આગળ જોઈશું અને જાણીશું, અને એક બાળકના મનની માનસિકતા સમજીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

અઠવાડિયાની જ વાત છે. તોતોચાનની વર્ગ શિક્ષિકાએ માને બોલાવીને કહ્યું, તમારી દીકરીએ તો તેના તોફાનોથી આખા વર્ગને પરેશાન કરી દીધો છે. હવે તમે એને અહીંયાથી લઈ જાઓ અને બીજી કોઈ શાળામાં દાખલ કરો. મોટો નિસાસો નાખીને એ નમણી યુવાન શિક્ષિકા બોલી, હવે આનાથી વધારે તોફાન મારાથી સહન નહીં થાય. આપણે સાંભળી રહ્યા છીએ એક નાના બાળકની માનસિકતા, અને એ બાળકની માનસિકતા શિક્ષકો કેવી રીતે સમજી શકે છે તેવી પુસ્તક તોતોચાન, અને ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. એવું તો એણે શું કર્યું કે તોતોચાનને આખા વર્ગને પરેશાન કરી દીધો છે. એ બેચેન થઈ ગઈ. શિક્ષિકા બહુ અસ્વસ્થ થયેલી હતી. એ સીધી નજર ન માંડી શકી. વાળમાં આંગળીઓ ફેરવતા એણે સમજાવવા માંડ્યું, હા જુઓ, પહેલાં તો એણે ડેસ્કનું ખાનું જોર જોરથી સતત ઉઘાડ બંધ કરવા માંડ્યું. મેં કહ્યું, કશું લેવું મૂકવું ન હોય તો આ ડેસ્કને ઉઘાડ બંધ ન કરવી, એટલે પછી તમારી દીકરી મેજમાંની બધી વસ્તુઓ પેન્સિલ રબર નોટબુક એક પછી એક કાઢવા અને મૂકવા લાગી, અને એ જ રીતે ધડાધડ બંધ કરવા લાગી. તમે જુઓ, અમે જ્યારે મૂળાક્ષરો લખવાનું શરૂ કરીએ છીએ ત્યારે તમારી દીકરી જોરથી ખાનું ઉંચકે છે, નોટબુક કાઢે છે અને ધડ દઈને ખાનું વાંખે છે, અને પછી પાછું જોરથી બુખોલે છે અને એમાં ડોક્યું કરે છે, પેન્સિલ કાઢે છે, વળી પાછું ધડાક દઈને બંધ કરે છે, પછી લખશે અ અને પાછું એનું એ જ થાય છે, બરાબર નથી લખાતું તો પાછું ખાનું ઉગાડશે અને રબર કાઢશે અને પાછું ધડામ દઈને ખાનું બંધ કરશે, અક્ષર ભૂસી ફરી ખાનું ખોલશે. આ રીતે તે ખાનું બંધ કરી ખોલે, બંધ કરે ખોલે અને ધડાધડ કરી મૂકે. પહેલાં નોટબુક, પછી પેન્સિલ, વળી રબર, અને દર વખતે ખાનું જોરથી પછાડવાનું. મારું તો માથું ભમી જાય છે અને હું એને ઠપકો આપી શકતી નથી, કેમ કે દર વખતે તે વસ્તુ લેવા મૂકવા માટે જ ખાનું ઉઘાડે છે અને બંધ કરે છે. હવે શિક્ષિકાના પોપચા ઝડપથી પટાપટ થવા લાગ્યા. જાણે એક આખું દ્રશ્ય તેની આંખમાં જીવન થઈ ગયું છે. આપણે સાંભળી રહ્યા છીએ તોતોચાન. શું થાય છે તોતોચાનની નવી શાળામાં? શું એને નવી શાળામાં પ્રવેશ મળશે? એને તેના આજના શિક્ષક તેની વધુ શું ફરિયાદો કરે છે? જોઈશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

0: कहानी बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: माने एकदम अच छपकारो थयो। केम तो जान वारंवार आ डेस्क उगाड़ती अने बंद करती हसे। पहले दिवसे निशामाथी घरे आवी तेणे उत्साहथी कहेवा मांडेलू, मारी स्कूल तो बहुत सरस छे, तने खबर छे आपणा घरमां जे मेज छे ने તેનું ખાનું ખેંચવું પડે છે, પણ અમારી સ્કૂલમાં તો મેઝનું ખાનું બસ ઉચકીને ખોલવું પડે છે, ડબ્બો ખોલીએ ને એમ જ, અને એમાં પુષ્કળ વસ્તુઓ મૂકી શકાય છે, બહુ જ મજાનું છે। પોતાની દીકરી મેજ ખોલ બંધ કરવામાં જે મજા પડતી હશે તેની કલ્પના માએ કરવા લાગી। મને એમ લાગ્યું જ નહીં કે આમાં એનું તોફાન બહુ મોટું ગણાય, એમાં કોઈ એવો ગુનો ગણાય। મેજનું આ નવું નવું કુતૂહલ પૂરું થયા પછી તો ચાને એવી ઉઘાડવાસ છોડી પણ દીધી હતી, પણ શિક્ષિકાને એવું કશું કહ્યું નહીં, તેમણે માત્ર એટલું જ કહ્યું હું તેને સમજાવીશ। શિક્ષિકાનો અવાજ હવે એકદમ તીખો થઈ ગયો। અરે આટલું જ હોત તો મેં કદાચ તેને જવા દીધી હોત। એ સહેજ આગળ ઝૂકી અને માં જરા ડરથી પાછળ ખસી। તમારી દીકરી જ્યારે મેજ ખખડાવતી નથી હોતી ને ત્યારે એ વળી આખો વખત બસ ઊભી જ રહે છે। ઊભી રહે છે? ક્યાં ઊભી રહે છે? માતાએ આશ્ચર્યથી પૂછ્યું। બારી આગળ, શિક્ષિકાએ વાત કાપતા કહ્યું। શા માટે એ બારી આગળ કેમ ઊભી રહે છે? માને મૂંઝવણ થયું। એટલા માટે કે ત્યાં ઊભી રહીને તે રસ્તે જતા સ્ટ્રીટ મ્યુઝિશિયનોને બોલાવી શકે, લગભગ ચીસ પાડીને શિક્ષિકાએ કહ્યું।

કાકાએ જે કહ્યું તેનો સાર એટલો હતો કે કલાકે તોતો ચાંદ મેજ પછાડે છે. પછી વળી ઉઠીને પાછી બારીએ જાય અને બહાર જોયા કરે. શિક્ષિકાને થાય કે જો એ શાંતિ રાખતી હોય તો છોને ઊભી રહેતી, પણ એ એકદમ બૂમ પાડે છે. રસ્તે ફરતા ચમકતા કપડાવાળા ગાવાવાળાઓની ટોળી બોલાવે છે. તોતો ચાંદ માટે આનંદની બાબત, પણ શિક્ષિકા માટે ત્રાસની બાબત. કહેવાય છે ને કે બાળક એ શિક્ષક માટે તેનું બાળક ન બને ત્યાર સુધી શિક્ષક તેને સાચવી ન શકે. અહીંયા આગળ શું થાય છે તોતો ચાંદ સાથે? તોતો ચાંદની કઈ કઈ મસ્તી અને ફરિયાદ તેની શિક્ષક કરે છે, અને શું આ મસ્તી એ રિયલમાં મસ્તી છે કે તોતો ચાંદનો એક કુતૂહલ? એક નાનું બાળક એ દરેક વસ્તુને કેવી રીતે આશ્ચર્યથી જાણવા માગે છે. આ દરેક વાતની આગળ આપણે સ્પષ્ટ ચર્ચા કરીશું આ પુસ્તકમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.

વળતળીએ આવેલ એ વર્ગખંડની બારી બરાબર રસ્તામાં પડતી હતી. બારીને રસ્તા વચ્ચે અલબત્ત ફૂલછોડની નાનકડી વાડ તો હતી, પણ રસ્તે જતા કોઈ પણ સાથે બારીમાં ઊભે ઊભા વાત થઈ શકાતી તેમ હતું. તો જાન બોલાવે એટલે પેલા ગાવાવાળા બારી આવી જાય અને વર્ગ તરફ ફરીને જાહેર કરે, પેલા આવી ગયા છે. એટલે બધા જ બાળકો ઉઠીને ફટાફટ બારીએ આવી જાય અને ટોળે વળી અને શોર મચાવે. આપણે વાત કરી રહ્યા છીએ તે સુકો લિખિત તોતો ચાંદની, કે જેમાં તે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. કંઈક બજાવો ને, તોતો ચાંદ ગાયકોને કહેવા લાગે. અને સ્કૂલના રસ્તેથી આમ તો ચૂપચાપ પસાર થતી એ ટોળી શરણાઈ ઢોલ ઘંટ વગાડવાની શરૂઆત કરે. બિચારી શિક્ષિકા તો બધો તમાશો ક્યારે પૂરો થાય એની રાહ જોયા સિવાય કોઈ રસ્તો જ ન રહે. જ્યારે આવો સંગીત કાર્યક્રમ પૂરો થાય તે પેલા ગાવાવાળા ચાલ્યા જાય ત્યારે બધા જ બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય, પણ તોતો ચાંદ તો એ બારી આગળ જ ઊભી રહે. શિક્ષિકા પૂછે, કેમ હજુ ત્યાં ઊભી છે? ત્યારે તોતો ચાંદ ગંભીર જ બનીને જવાબ આપે, કદાચ હજી કોઈ બીજી ટોળી આવી જાય તો. એ લોકો આવીને ચાલે જાય અને આપણું ધ્યાન ન હોય તો કેટલું ખરાબ લાગે. આ બધું કહેતા કહેતા શિક્ષિકા ખૂબ જ લાગણીવશ થઈ ગઈ. તમને ખ્યાલ આવ્યો આવા ઉદમતા કેવી મુશ્કેલીઓ થાય છે? માના મનમાં આ શિક્ષિકા માટે સહાનુભૂતિ જાગવા લાગી.

બૂમ પાડી, શું કરે છે? અને હું ઊભી હતી ત્યાંથી મને દેખાયું નહીં, એટલે મને ખ્યાલ આવ્યો કે કોની સાથે વાત કરી. એને ફરી બૂમ પાડી. એકદમ મારા ધ્યાનમાં આવ્યું રસ્તામાં ઉભેલા કોઈની સાથે નહીં પણ ઉપર કોઈની સાથે વાત કરતી હતી. મને કુતૂહલ થયું, મેં કાન માંડ્યા પણ કોઈનો અવાજ ના આવ્યો. તમારી દીકરી વારંવાર પૂછ્યા કરતી હતી, શું કરે છે? ભણવાનું મુશ્કેલ થઈ ગયું છે. ખરેખર તો એ કોની સાથે વાત કરે છે એ જોવા માટે હું બારી પાસે ગઈ. બારીમાં ડોક્યું કરીને મેં જોયું ત્યાં બારીની છત પર માળો બનાવતું પક્ષી હતું. તમારી દીકરી એની સાથે વાત કરતી હતી. હું બાળકોને જાણું છું એટલે એમ નથી કહેતી કે પંખીઓ સાથે વાત કરવામાં મૂર્ખામી છે, પણ છતાં મને લાગે છે વર્ડ ચાલતો હોય ત્યારે ચકલીને એમ પૂછવું કે તું શું કરે છે એ ઠીક નથી. સાંભળી રહ્યા છો કે તોતો ચેનમાં કેટલું ઉત્સાહ છે. એ નાની પક્ષીને પણ પોતાને મિત્ર સમજે છે, રસ્તામાં ચાલતા ગાવાવાળાને પણ મિત્ર સમજે છે, તેમાં ખચકાટ નથી અનુભવતી. પણ શાળાને તો આ મસ્તી લાગે છે, તોતો ચેનની આ મસ્તી ક્યાં જઈને અટકશે? અને શું એની નવી શાળા એને આ મસ્તીઓ કરવા દેશે? સાંભળીશું આગળ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4. માં એની ક્ષમા.

એને ક્ષમા માંગવા જતી હતી ત્યાં શિક્ષિકાએ આગળ કહેવા માંડ્યું, એક બીજો કિસ્સો બન્યો. ચિત્રકામના વર્ગમાં મેં બાળકોને જાપાનનો રાષ્ટ્રધ્વજ દોરવાનું કહ્યું. બાકીના સૌએ તો બરાબર કર્યું, પણ તમારી પુત્રીએ નૌસેનાનો ધ્વજ બનાવ્યો, કિરણો વાળો. ચાલો એ બનાવે એનો વાંધો નહીં, પણ વળી અચાનક ધ્વજની ચારે બાજુ ઝાલર ચીતરવા માંડી. યુવક દળોનો ઝંડા ઉપર હોય છે ને એવી, એણે એવો ઝંડો દોર્યો કે જે ક્યાંય ન જોયો. પણ એને શું કરવા જાય છે એ સમજાતું જ નથી. આખો કાગળ ચીતરી નાખ્યો અને પીળા રંગના કવર ચોક પર એટલા બધા લીટા તાણેલા કે એણે જ્યારે કાગળ ખસેડી લીધો ત્યારે મેજ ઉપર તેના મોટા મોટા ધબ્બા પડી ગયા. ગમે તેટલું ઘસો તોય ન જાય. એટલું વળી નસીબ કે આ ઝાલર એને ત્રણ બાજુ દોરી હતી. આપણે સાંભળી રહ્યા છીએ તેત્સુકોની મસ્તી અને તેના કુતૂહલની વાત તોતો ચાંદ પુસ્તકમાં, કે જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો પ્રિયંકાના અવાજમાં. ત્રણ બાજુ એટલે? માએ આશ્ચર્યથી પૂછ્યું. શિક્ષિકા હવે થાકી ગઈ તો પણ માની દયા ખાઈને એને ભલ માનસાઈથી કહ્યું, ચોથી બાજુએ એણે દંડો બનાવેલો એટલે ઝાલર ત્રણ બાજુ પર જ હતી. માએ નિસાસો મૂક્યો. હા સમજી, માત્ર ત્રણ બાજુએ. એટલે શિક્ષિકાએ ખૂબ જ ધીમે ધીમે એક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું, પણ એ દંડાનો પણ મોટો ભાગ કાગળની બહાર સુધી ચીતરેલો, એના હજુ પણ ડાઘ મેજ ઉપર છે. પછી શિક્ષિકાએ ઊભી થઈ સાવ ધીમા અવાજે કહ્યું, હું એકલી પરેશાન નથી, આજુબાજુના વર્ગના શિક્ષકો પણ પરેશાન છે. માતાને થયું, હવે તો કંઈક વિચારી જ લેવું પડે, આ તો બીજા બાળકોને ખરેખર અન્યાય થાય છે. એને માટે બીજા કોઈ એવી નિશા શોધવી પડશે કે જ્યાં એની આ નાનકી ભરી બાબતો કોઈ સમજી શકે અને તેને શીખવી શકે. હવે એ લોકો એને એક નવી નિશા તરફ લઈ જઈ રહ્યા હતા. એ નિશા માને ઘણી તપાસ કર્યા પછી મળી હતી. શું થાય છે તોતોચાંદની નવી નિશામાં? કેવા હશે તેના શિક્ષકો, કેવા હશે તેના મિત્રો? શું ત્યાં કોઈ એના કુતૂહલને સમજી શકશે કે નહીં? સાંભળીશું આવતી વખતે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુરનો. શું તમને એક વાર પ્રશ્ન થયો કે આ ગરમીની અંદર આપણને આટલી ભયંકર વાળી ગરમી અને ઠંડીમાં પણ આવી ભયાનક ઠંડી આપણે અનુભવ કરી રહ્યા છીએ, એનું કારણ શું હોય છે? કારણો હવે બધાને ખબર જ હશે કે ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણ એની ખરાબ દશામાં બદલાઈ રહ્યું છે. જે ગરમી આપણા વડીલોએ નથી જોઈ આપણે અનુભવ કરવી પડે.

પરિસ્થિતિ આપણા વડીલોએ આપણા વિસ્તારમાં નથી જોઈ એ આપણે અનુભવ કરવી પડે છે. જે ઋતુ ઋતુચક્ર પ્રમાણે આવતી એના મહિનાઓ ઓછા વધતા પ્રમાણમાં થઈ ગયા છે. આ ક્લાઇમેટ ચેન્જની અસરમાં જો આપણે કંઈ પણ સારું કામ કરી શકીએ તો એમાં પીછેહઠ ના કરવી. જેમ કે પાણીનો બગાડ થતો હોય તો અટકાવવું, ધ્યાન રાખવું, વૃક્ષ ઉગાડવું, એનું જતન કરવું. ખાસા બધા વૃક્ષ ઉગાડવાનું નથી કહેતો, પરંતુ તમે જેટલા બી ઉગાડો એનું યોગ્ય રીતે જતન થાય એ જરૂરી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, મળતા રહીશું.

ચલો આજે તમને એક મજાની વાત કહું. તમને બધાને વોટ્સઅપમાં ગુડ મોર્નિંગના મેસેજો તો આવતા જ હશે, અરે કોઈકનું કોઈક તો મોકલતું જ હશે. અરે તમારો પ્રેમી જેન હશે. હું તમને એક એવા લોકોની વાત કરું કે જેમણે ગુડ મોર્નિંગના મેસેજથી જેઓ લોકો એકઠા રહે છે. હા, વાત જાણવા જેવી છે કે એ સિનિયર સિટીઝન ગ્રુપ છે. લગભગ એ લોકો 35 જેવા હશે. હવે જ્યારે સવાર પડે ને ત્યારે 9 વાગ્યા સુધીમાં 35 જણાએ એમના ગુડ મોર્નિંગ ગ્રુપની અંદર એકવાર ગુડ મોર્નિંગ લખેલું. જો એ ગુડ મોર્નિંગ લખવામાં એમને સરાબી મોડું થાય તો બાકીના 34 લોકો એમના ઘરે જાય અને ત્યાં જો કંઈક ખરાબ ખોટું હોય તો એમાં એમને મદદ કરે, અને જો કંઈ ના હોય અને ભાઈ ભૂલી ગયા હોય ગુડ મોર્નિંગ મેસેજ લખવાનો તો એમના ઘરે પાર્ટી કરીને પાછા. એ મજાની વાત. અને છતાંય આ બધા જ ખુશ રહે તમારા ગુડ મોર્નિંગની અંદર ક્યારેક આટલી તાકાત રહેલી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મળતા રહીશું.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પરથી હું છું કવન. આજે સવારે મારા જોડે જે અનુભવ થયો ને, હું તમારા જોડે બસ એ જ અનુભવ, હાલ એ જ અનુભવની વાત કરવા માંગીશ. અરે, સવારે 4 વાગ્યા પછી એક ભયંકર સપનું આવ્યું, વિચિત્ર. હું સપનાની અંદર ઊંઘી રહ્યો છું અને મારી જાતને જોઈ રહ્યો છું. હા, અને હકીકતમાં મસ્ત ઠંડુ પવન આવી રહ્યો હતો. પહેલાં ઉઠવાનું હતું પણ શરીર મારું ઉઠ્યું નહીં, મન ઉઠી ગયું હતું. ઉઠવાનો એક ઇશારો પણ આપી દીધો હતો પણ ના ઉઠાયો, એટલે જ હાલ રેડિયો ઉપર મોડો આવ્યો અને મારા સાહેબ અમને બોલ્યા પણ ખરી. પણ ક્યારેક એવું થાય ને કે એ પડ્યા રહેવામાં ખૂબ મજા આવે. તમારી જોડે પણ આવો અનુભવ થઈ રહ્યો છે કે ક્યારે થયો છે? જો હા, તો તમે અમારી સાથે અનુભવ શેર કરી શકો છો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે મળીશું થોડીક જ વારમાં. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પર તમારું સ્વાગત છે. શું તમે તમારા ટીવીમાં ક્યારે પેલા વાઇલ્ડ લાઈફવાળા શો જોયા છે? હા, જેની અંદર પશુ પ્રાણીના કે પંખીના એમના જીવનની પદ્ધતિ, એમના જીવવાની પદ્ધતિ, એમના શિકાર કરવાની પદ્ધતિ, એમનો ખોરાક, એમની લાક્ષણિકતાઓ વિશે જણાવ્યું. બસ આવો જ એક શો જોતો હતો અને મગજમાં અચાનક એવો પ્રશ્ન છે કે પશુ અને મનુષ્ય બંને વચ્ચે એક બુદ્ધિની રીતે અને લાગણીઓની રીતે એક ફરક છે. મનુષ્ય થોડું નહીં ઘણું ચતુર છે, પણ એક મનુષ્યની રીતે, એક પ્રાણીની રીતે આપણે આપણા અંદર રહેલા, મનમાં રહેલા પશુ તત્વને જાણી શક્યા છીએ કે નથી જાણી શક્યા? શું તમારા જોડે આ પ્રશ્નનો જવાબ છે? જો હોય તો તમે અમને મોકલો અમારા રેડિયોના પેજ ઉપર. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અમારી બાજુના ઘરોમાં એક બેન રહે છે. બેન એમના જ્યારે ઘરે આવે ને,
1: હા,
0: બેન એ બહાર બીજા ગામની અંદર કામ કરે છે. એ વર્કિંગ વુમેન છે. જ્યારે પણ ઘરે આવે, નાની રજા હોય કે લાંબી રજા હોય, જતી વખતે એક બે મિનિટ માટે એમના વડીલને વળગીને રોવે, પછી હસે ને પછી જાય. બસ હું આ ખાસા સમયથી જોતો હતો એટલે અને એક દિવસ એમને કહેવાનું, કહીએ ને, સલાહ આપવાનું મન થયું કે દીદી તમે અહીંયા રોકાઈ લો ને, અહીંયા ક્યાંક કંઈક કામ મળતું હોય તો એ ચાલુ કરી લો, આમ એટલું દુઃખ સહન કરવાની શી જરૂર છે. તમે જતા હોય ને, સાચું કહું હું તમને રોતા નથી જોઈ શકતો, મને નથી ગમતું તમે આમ રોવો, અહીંયા ક્યાંક ચલો હું તમારી મદદ કરું. ત્યારે બેને મને ખૂબ શાંતિથી કહ્યું કે કંઈક પામવા માટે કંઈક ખોવું તો પડે જ ને યાર, થોડું દુઃખ સહન કરવું પડ્યું તો કંઈક મળી રહ્યું છે સામે, એનું શું કરીએ આપણે કે. ત્યારે મગજની અંદર એક અચાનક ગમતો ગમતો વિચાર આવી ગયો કે આ કેવું છે યાર, કેવું ગજબની વસ્તુ છે ને, કે અમસ્તુ પણ બહાર જવું હોય ને તો આપણે ઘરનો ઉંબરો તો છોડવો જ પડે. બહાર જવું હોય તો દિવાલને આપણે વળગી ના રહી શકીએ. કંઈક ને કંઈક પામવા માટે આપણે કંઈક ને કંઈક જતું કરવું જ પડતું હોય છે, અને મોટે ભાગે જે આપણને નડતું હોય છે ને આપણા સંબંધો. હું સાચો છું કે ખોટું તમે મને જણાવી શકો છો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

આજે તમને એક દીવા વિશેની રોચક વાત કહું. રોચક એટલે કે આજથી વર્ષો પહેલા જ્યારે ઘરની અંદર હાલ આપણે ગેસને સળગાવવા માટે જેમ લાઇટરનો એક ટીચકારો વાપરીને, પહેલાં એવી પદ્ધતિ ન હતી, ના તો પહેલાં એવી રીતે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી હતી. પહેલાં અરે તમે નહીં માનો, પહેલાં તો કોઈને સજા આપી હોય ને તો સજામાંની એક સજા એવી હતી કે તારે ઘરની અંદર હવે દીવો નથી સળગાવવાનો આટલા સમય માટે. હા, આગની એટલી જરૂરિયાત, કારણ કે જ્યારે તમારા જોડે એવી ગેસ ના હોય, એવી રીતે આગ સળગાવવા માટેનું કોઈ સંસાધન ના હોય, તો તમે રાંધો કેવી રીતે? રાંધવા માટે આગ અતિ આવશ્યક છે. આવી પણ એક સજા ત્યારે આપવામાં આવતી. તમને તમે વિચારો કે મંદિરની અંદર અખંડ દીવાલ, કે ગામની અંદર એક એવું ઘર હોય કે જેની અંદર એક હવન સતત ચાલ્યા જ કરે 24 કલાક સુધી, એ લોકો એ હવનનું ધ્યાન રાખે, એ આગનું ધ્યાન રાખે. આવું કેમ? કારણ કે જ્યારે આજુબાજુ કોઈ સાધન ના હોય ત્યારે ઘરમાંથી નાના વડીલ કે મોટા વડીલને મોકલવામાં આવે કે જાઓ તમે ત્યાંથી દીવાની પ્રગટાવી આવો અને આપણે ઘરે રાંધવાનું બનાવીએ, જો એમના ઘરે આગ ના હોય, અથવા ઘરની અંદર એક અખંડ દીવો રાખવામાં આવે જે મંદિરની અંદર હોય એમના, અને મંદિરમાંથી દીવાની બી સાચવણી થાય અને ઘરની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રકાશ આપી શકે. તમે આ વિશે ક્યારે વિચાર્યું હતું? જો વિચાર્યું હતું તો તમે મને રિસ્પોન્સ આપો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512.

9996688 બાર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, એટલે કે આપણા સૌના અવાજ સમા રેડિયો પાલનપુર પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું આજે AR લઈને આવું છું. ગુજરાતી સાહિત્ય માટે કેટલીક એવી સુંદર મજાની સાહિત્યિક નવલકથાઓ કે જેમાં સાહિત્યના શબ્દોનું નિરૂપણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આપણને સૌને સરળ લાગે અને સાથે સાથે ગુજરાતી ભાષાનું સંવર્ધન પણ થાય, અને એની અંદર કેટલીક અનુવાદિત નવલકથાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આવી જ એક સુંદર મજાની નવલકથા ડોલર વહુ, જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા અને શિક્ષિકા તરીકે તેમણે પોતાના જીવનને વ્યતીત કર્યું તે, અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે AR મારા સ્વરમાં આપ સૌ સુધી તેને લઈને આવું છું. ગત એપિસોડમાં આપણે ત્યાં અટક્યા હતા કે શ્યામ અમેરિકામાં પોતાની કંપનીમાંથી વૈજ્ઞાનિક નોકરીની જે ટ્રેનિંગમાં ગયો ત્યાં ગુમ થઈ જાય છે અમેરિકન ડોલર મેળવવા અમેરિકામાં સ્થાયી થવા ગ્રીન કાર્ડ માટેની નવી પદ્ધતિ શોધવા, અને મીનાક્ષી પણ સામે પોતાના વતન વલસાડને છોડીને અમદાવાદમાં આવે છે માસીને ત્યાં અને

હસી શિક્ષિકા તરીકેની ને ટ્યુશનની નોકરીમાં, તેને શાળાએ જતા બસમાં, એક કર્મચારી બેંકના એના 5 રૂપિયાના ભાડાના ખર્ચને આપે છે અને એની સાથેનો નવો સંબંધ શરૂ થાય છે. જોઈએ આ મિત્રતા અને શ્યામ સાથેના પોતાના કેટલાક કુમાશ ભર્યા, લાગણી ભર્યા સંબંધો. આ બંનેમાંથી કોણ જીતે છે અને એ માણવા માટે આ વિરામ બાદ તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષીને ખૂબ રાહતની લાગણી થઈ. શું તમે શાળામાં કોઈને ઓળખો છો? મીનાક્ષીએ પેલા આગંતુક બેંકના કર્મચારીને આ સવાલ પૂછ્યો. તેમણે સ્મિત કરતા કહ્યું, તમે ત્યાંના સંસ્કૃત શિક્ષક મનહરલાલને જાણો છો? હું તેમને બહુ સારી રીતે જાણું છું. ખરેખર? ક્યારથી વળી? સામે મીનાક્ષીએ પૂછ્યું. અરે વર્ષોથી. જો હું આવી ન શક્યો હોત તો તેમની સાથે પણ મેં આ પૈસા પાછા મોકલાવ્યા હોત. આ લ્યો, બાકીનું પરચુરણ આ કવરમાં મૂક્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુ. ઘણો આભાર, મીનાક્ષીએ કહ્યું અને કવર લઈ લીધું. બસમાં બેસીને તેણે કવર ખોલ્યું તો જોયું કે ગિરીશે પૂરેપૂરા 100 રૂપિયાનું પરચુરણ મૂક્યું હતું. પેલી ટિકિટના પૈસા બાદ કર્યા નહોતા, જે તેણે બસમાં આપ્યા હતા. એક રાત્રે શાકભાજી કાપતા કાપતા ઇન્દુમાસી બોલ્યા, આ રવિવારે મીનાક્ષી ટ્યુશનમાં રજા રાખજે. કેમ માસી? છોકરાના કુટુંબે કહેણ મોકલ્યું છે, તેઓ આવીને આ રવિવારે તને જોવા ઈચ્છે છે. એ લોકો વલસાડના નથી, તેઓ અહીં અમદાવાદ જ રહે છે. તને શું લાગે છે આ બાબતમાં? તેમના પતિ રમણલાલે ટૂંકમાં જ આ મુદ્દો કહ્યો. મહત્વનું એ છે કે છોકરો સારો હોવો જોઈએ, પછી તે વલસાડનો હોય કે અમદાવાદનો, શું ફેર પડે છે? વરની પસંદગીમાં વળી એટલું બધું ચીબાવલા બનવાનું કે ડોળ કરવાનું શું હોય? હે, બોલો ને ભલા. મીનાક્ષી જાણતી હતી કે તેઓ એમ જ ઈચ્છતા હતા કે તેને વિવાહ જેટલા જલ્દી થાય તેટલું સારું. તરત જ તેણે કહ્યું, માસા, તમારી વાત તો સાચી જ છે. પછી શું ખરેખર એ વ્યક્તિ આવ્યો હશે કે પછી કોઈ જાણીતો વ્યક્તિ હશે? આ સવાલો તમારા મનમાં પણ અત્યારે એકદમ ઉમટવા લાગ્યા છે, પણ એનો જવાબ મળશે આ વિરામ બાદ. ત્યાં સુધી મારી સાથે એટલે કે આરજે આર સાથે જોડાયેલા રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હિન્દુ માસીએ તો વાત ચાલુ રાખતા કહ્યું, છોકરો એક બેંકમાં ક્લાર્ક છે, એ લોકો કંઈ બહુ ધનવાન નથી. મેં સાંભળ્યું છે કે તેમનો મોટો દીકરો અમેરિકા છે, પણ તે હજી 2 વર્ષ પછી જ પાછો ફરી શકે તેમ છે, તેથી તેઓ હવે બીજા દીકરાના લગ્ન લેવા તૈયાર થયા છે. તેમને એક દીકરી પણ છે, એ પરણી જાય પછી તેમને માથે કશો જ બોજ નહીં રહે. મને આશા છે કે તું કોઈ એન્જિનિયર કે મોટા ઓફિસરને પરણવા માટે જીદ નહીં કરે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ, અને મારા સ્વરમાં એટલે કે આરજી એઆરના સ્વરમાં. નામાસી, મારે એવી કોઈ માગણીઓ કરવી નથી, અને આ કુટુંબ ધનવાન નથી તો તેની પણ મને કોઈ ચિંતા નથી. જો જરૂર હશે તો હું મારી નોકરી ચાલુ રાખીશ. મને તો કેવળ સંતોષ જ જોઈએ છે. મીનાક્ષીની જે પોતાની આંતરિક ભાવના હતી તે જ તે વ્યક્ત કરી રહી હતી, એ ભાવના જેમાં તે પ્રામાણિકતાથી શ્રદ્ધા પણ રાખતી હતી. મીનાક્ષીને બસમાં જોયા પછી અને એ વાત જાણ્યા પછી કે તે પણ એ જ શાળામાં કામ કરી રહી હતી જ્યાં તેના પિતા હતા, ગિરીશને એકદમ જ પરણવાના કોડ ઉપડ્યા હતા. આમ તો નીલાબાએ કંઈ ગિરીશના લગ્ન માટે કદી વિચાર કર્યો જ નહોતો, પણ શ્યામનો પેલો પત્ર આવ્યો પછી પોતાનો વિચાર બદલવાની તેમને ફરજ પડી હતી. તેણે ચોખ્ખું લખ્યું હતું, મને તો ગ્રીન કાર્ડ મળતા 2 વર્ષ લાગશે, તો એટલા સમયમાં તમે લોકો ગિરીશને કેમ ન પરણાવી દો. આથી જ હવે નીલાબાએ ગિરીશ માટે માંગા સ્વીકારવા માંડ્યા હતા. જોકે ગિરીશને આ વિચારને ગંભીરતાથી લીધેલો જ નહીં, પણ હવે મીનાક્ષીની મુલાકાત થઈ ત્યારે તેણે પોતાના પિતાને લાગલું જ પૂછ્યું, બાપુ શું તમારી શાળામાં એક મીનાક્ષી નામની છોકરી કામ કરે છે? અને એનો જવાબ શું હશે એ તમે એને હું કલ્પી શકીએ છીએ, પણ સાચે જ શું જવાબ છે એ જાણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. 90.4 મેગાહર્ટઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બહુ દેખાવડી છે, જાણે એક દેવી જ જોઈ લ્યો, બહુ સારી પણ છે, ખરેખર આપણા જ ગોળની છે, પણ છે વલસાડ. મનહરલાલે કહ્યું નહીં, પણ જાણી સમજી તો ગયા કે કંઈક રંધાઈ રહ્યું હતું. થોડો વખત તેમણે પોતાની આંખોને ને કાન ખુલ્લા રાખ્યા, અને થોડા દિવસ પછી જ્યારે ગિરીશ ઘેર નહોતો ત્યારે પત્નીને કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. મીના, આજે મેં બંને જણાને બસમાં વાતો કરતા જોયા. મીનાક્ષી ખરેખર સરસ છોકરી છે, હું તેને સારી રીતે ઓળખું છું. તેના માતા પિતા હવે આ દુનિયામાં નથી, પોતાના કોઈ સગા સાથે તે અમદાવાદમાં રહે છે. આપણે વાત ચલાવીએ? જો આપણે લગ્નનું કહેણ મોકલીએ તો તેઓ એમ વિચારશે કે આપણામાં કોઈ ખામી છે. લગ્ન લાયક કુંવારા છોકરાની અભિમાની માએ ઉત્તર આપ્યો, તેમનો જ માગું અહીં આવવા દો ને, તેમને જ માગું નાખવા દો, પછી આપણે જોઈશું શું થાય છે તે. પણ આમ તો તે રુજુ હૃદયની જ સ્ત્રી હતી, તેથી નીલાબાને વિચાર આવ્યો, તેના તરફથી માગું નાખશે કોણ? પોતાની પત્નીને સારી પેઠે ઓળખતા મનહરલાલે તેના આ વિરોધને અવગણ્યો અને ઇન્દુ માસીને કહેણ મોકલી આપ્યો. અને એ કહેણના જવાબમાં તો રવિવારે એ જોવા આવવાના હતા. શું થશે એ વાતોને હું તમને કહેવાનો છું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અને આમ છોકરી જોવાનો કાર્યક્રમ ગોઠવાયો. ગિરીશની ઈચ્છા છોકરી જોવાની નહોતી. જતા પહેલા સુરભીએ તેને ચીડવ્યો, ભાયા હજી હમણાં સુધી તો આપણા ઘરમાં એક જ શિક્ષક હતા, હવે આપણે ત્યાં બબ્બે શિક્ષકો થશે. છોકરી જોયા વિના હું તારી વાતે કેવી રીતે સંમત થાઉં? મેં સાંભળ્યું છે કે તે છોકરી બાપુની શાળામાં જ કામ કરે છે. ખરેખર? એનું નામ શું? મીનાક્ષી દેસાઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ગિરીશ તો ખૂબ જ ખુશ થઈ ગયો. પહેલી જ મુલાકાતથી આ ખૂબસૂરત સ્વમાની છોકરી માટે એક વિશેષ લાગણી તેને થઈ આવી હતી. પણ તેને ફરીવાર કે વારંવાર મળવું સરળ તો નહોતું, અને આમ હજી તો તેની સાથે અછડતી જ ઓળખાણ હતી ને. અરે મીનાક્ષી, અહીં આવતો અને થોડો નાસ્તો લેતી આવજે. આવી રીતે બોલાવાયેલી મીનાક્ષી નીચું માથું રાખતી બહાર આવી. બેટા, અમારે માટે એક ભજન ગાઈશ? મનહરલાલે મીઠા સ્વરમાં કહ્યું. તેણે મોં ઊંચું કરી અને ગિરીશ સામે જોયું. એક શરમાળ સ્મિત આવ્યું અને પછી એક ભક્તિભાવપૂર્ણ ભજન ગાવા લાગી. નીલાબા અને સુરભી બંનેને મીનાક્ષી ખૂબ ગમી. રમણલાલે તો ખૂબ જ સ્પષ્ટતાથી મનહરલાલને કહ્યું, સર, મીનાક્ષી પાસે વલસાડમાં એક ઘર છે જે તેના લગ્ન માટે બાજુ પર મૂકી રખાયું છે. જો તમારો નિર્ણય અમને તુરંત જ જણાવશો તો તેના વેચાણ માટે અમે કંઈક વ્યવસ્થા કરી શકીશું. ઇન્દુમાસીએ ઉમેર્યું, મને નથી લાગતું કે મારે તમને જણાવવું પડશે કે મીનાક્ષી કેવી સારી છોકરી છે. તમે તો શાળામાં તેને દરરોજ જુઓ જ છો, તો બને તેટલું વહેલું તમે જણાવો તો તમારો ઘણો આભાર માની. એક લગ્ન લાયક કુવારા છોકરાની માતાના અભિમાનમાં જબોળાઈને નીલાબાએ કહ્યું, અમે તમને આ બાબતે કાલે જ જણાવી દઈશું. અને પછી જવાબ શું હતો? મારે તમારે સૌને જાણવો છે, પણ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. શ્યામ નેબ્રાસ્કા ઓમાહામાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. તેણે ગ્રીન કાર્ડ માટે હવે અરજી પણ કરી દીધી. વકીલે તેને કહ્યું, એ કહેવું તો મુશ્કેલ છે કે આ વિધિ પૂરી કરતા કેટલો સમય લાગશે. કદાચ તરત પણ મળે, નહીં તો વર્ષો પણ લાગે. હવે તો લગભગ 2.5 વર્ષ વીતી ગયા, છતાં શ્યામ હજી ગ્રીન કાર્ડ મળવાની રાહ જોતો હતો. તેને પોતાનું કુટુંબ અને ભારત ખૂબ જ યાદ આવતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેવા પણ કેટલાક લોકોને સારી રીતે જાણતો હતો જેમને ગ્રીન કાર્ડ મળી ગયા હતા. આ ગ્રીન કાર્ડ મળતાની સાથે તેઓ ભારત પાછા ગયા. ત્યાં 30 દિવસમાં 30 કન્યાઓ જોઈ લીધી અને આ બધા સરકસ પછી 1 અઠવાડિયાની અંદર તેમાંની કોઈ એક કન્યા સાથે ઘડિયાળ લગ્ન પણ કરી લીધા. એટલું તો ખરું કે તેમણે આ કન્યાઓને રૂબરૂ મળવા જેટલો પ્રયત્ન તો કર્યો હતો. બાકી અહીં તો એવા પણ કોઈ કોઈ હતા જેમણે માત્ર કન્યાઓને ફોટા જ જોઈ કે વિડીયો જોઈને પણ લગ્ન કર્યા હતા. અત્યાર સુધીમાં શ્યામનો અમેરિકાની જીવનશૈલી પ્રત્યેનો મોહ ઓસરવા લાગ્યો હતો. પહેલાં તેને જે કોઈ સગવડો ખૂબ જ અભિભૂત કરી દેતી હતી તે બધીને તે હવે સામાન્ય ગણવા લાગ્યો હતો. હવે તેને એકલતા વધુ ને વધુ સતાવતી હતી. પરણવાની તેને હવે તાલાવેલી જાગી હતી. પહેલાં તો અમેરિકામાં કામ કરવાની બાબતે, ડોલરમાં કમાવાની બાબતે અને ગ્રીન કાર્ડ મેળવવાની બાબતે જ તે ગૂંથાઈ ગયો હતો. બીજા કોઈ વિચારો માટે તેને મગજમાં કોઈ સ્થાન ન હતું. પણ હવે જ્યારે તેને આ દેશમાં જીવનનો ક્રમ

વ્યવસ્થિત રીતે ગોઠવાતો લાગ્યો. એક ધોરણ તેને મળી ગયું તો હવે લગ્નનો વિચાર તેના મનમાં જ તાલાવેલી ઊભી કરે તો એમાં નવાઈ નથી. તેને મીનાક્ષી યાદ આવી અને તે ખરેખર તેને ખૂબ ગમી પણ હતી. જ્યારે તેને લગ્નની કોઈ યોજના ન હતી ત્યારે મીનાક્ષીને તે ખરેખર તદ્દન સાવ ભૂલી જ ગયો હતો અને હવે યાદ આવી હતી. શું થયું હશે મીનાક્ષીનું એ પણ તો તમારે ને મારે આ નવલકથાના ભાગમાં જ જાણવાનું છે. આ માટે તમે મારી સાથે જોડાયેલા રહો. વિરામ બાદ હું પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આમ તો વલસાડમાં પણ તેણે પોતાના મનની વાત તો રજૂ કરી જ ન હતી. તેને એમ પણ લાગ્યું હતું કે તેની લાગણીનો કદાચ પ્રતિભાવ ન મળે. હવે તે મીનાક્ષીનો વિચાર કરવા લાગ્યો કે અત્યારે શું કરતી હશે, શું તેના લગ્ન થઈ ગયા હશે, કદાચ ન પણ થયા હોય. તેને કુટુંબની તેની આર્થિક સ્થિતિ જોતા એ સંભવ જણાતું નહોતું. તો શું તે ક્યાંક નોકરી કરતી હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, અને જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. એક રાત્રે શ્યામને વિચાર આવ્યો. તેણે પોતાના તેના એટલે કે મીનાક્ષી પ્રત્યેની ભાવનાને એક પત્ર વડે રજૂ કરવી જોઈએ. પણ પછી તેને પાછી ચિંતા થઈ, તે મારા માટે શું વિચારશે, પણ પત્ર લખવામાં વળી શું નુકસાન.

છેવટે તેના અવલોકનો અને તેના આવેશનો તકેદારી ઉપર વિજય થયો અને તેણે લખ્યું, પ્રિય મીનાક્ષી, મારો પત્ર જોઈને તને આશ્ચર્ય થશે. હું જાણું છું, પ્લીઝ મારી વાતને ખોટી રીતે લેતી નહીં. હું જે તને કહેવા ઈચ્છું છું તેના ઉપર વિચાર કરજે. છેલ્લા 2.5 વર્ષથી હું અમેરિકામાં છું. મને તું ખરેખર ખૂબ ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા ઉત્સુક છું. જો તું પણ મને પસંદ કરતી હોય અને મારી સાથે લગ્ન કરવામાં તને કશો વાંધો ન હોય તો શું તું હજી થોડો વખત મારે ખાતર રાહ જોશે? હું તત્કાલ તો ભારત પાછો ફરી શકું તેમ નથી, કારણ કે હજી મને ગ્રીન કાર્ડ મળ્યું નથી અને તેને માટે હજુ થોડો સમય લાગી શકે છે. જો તું રાહ જોવા અને મારી સાથે લગ્ન કરવા રાજી હોય તો તરત જ મને ઉપરના સરનામે પત્ર લખીને જણાવજે. જો તું મારા પ્રસ્તાવને નકારી પણ દઈશ તો પણ હું તને ખાતરી આપું છું કે સહેજે ગુસ્સો કરીશ નહીં. તને પસંદગી કરવાની સ્વતંત્રતા છે જ. ત્યારે તારે ત્યાંના બધા વડીલોને મારા પ્રણામ પણ કહેવાના અને તારો એ જ શ્યામ. પત્ર લખાઈ ગયો. હવે શું થશે એ વાતની અધીરાઈ આ વિરામ બાદ હું કહીશ. તમે અધીરાઈપણાથી એ જાણવા માટે ફરી જોડાજો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ઘણા બધા દિવસો વીતી ગયા, પણ મીનાક્ષીનો કશો પ્રત્યુત્તર આવ્યો નહીં. શું કોઈ બીજાના હાથમાં તે પત્ર પડ્યો હશે? જેણે તે વાંચી લીધો હશે? જો એમ થયું હોય તો તેની પ્રતિષ્ઠાને જે ધક્કો લાગ્યો હોય એ બાબતમાં પોતે અમેરિકા રહ્યા પછી જુદી જુદી દ્રષ્ટિએ મૂલવતો પણ થયો હતો. પણ ભલે થયો હોય ધક્કો, પણ વલસાડમાં તો લોકોનો અભિગમ જુદો જ હોય ને. પોતાની મૂર્ખાઈ માટે તેને પોતાને જ શરમ આવી. નકામી કોઈ નિર્દોષ સ્ત્રી માથે વગોવણી આવશે તો? છેવટે એક દિવસ એક કાગળ આવ્યો ખરો, પણ એ તો એ જ કાગળ હતો જે તેણે મોકલ્યો હતો. તેને ઉપર ટપાલ ખાતાએ નોંધ લખી હતી કે જે વ્યક્તિ માટે આ પત્ર હતો તે આ સરનામે રહેતી નથી. પત્ર ફાડી નાખીને શ્યામે પોતાના દિલના સ્વપ્નને પણ ફાડી નાખ્યું. તમે ને હું જાણીએ છીએ, શ્યામ ક્યાં જાણતો હતો કે મીનાક્ષી તો અમદાવાદમાં છે. એના ભાઈ ગિરીશ સાથેના લગ્નની વાત પર આપણે અટક્યા હતા. એ વાતનું શું થયું એ પણ તમારે જાણવું છે, પરંતુ એ આવતા એપિસોડમાં આપણે આ વાતને માણીશું. સમય થયો છે અલવિદા કહેવાનો. તમારા અભિપ્રાય આ નવલકથા કેવી લાગે છે, રેડિયો પર શું સાંભળવા ઈચ્છો છો? સમુદાયિક રેડિયો સ્ટેશન છે તો તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. આ માટે તમે 95-12-66-88 પર વોટ્સએપ કરો, ટેક્સ્ટ અથવા તો તમારા વોઇસ મેસેજમાં રેકોર્ડ કરીને મોકલી આપો. આ સિવાય એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ઈમેલ radiopalanpur@gmail.com પર તમે રેડિયો પાલનપુર સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સમાં લખીને પણ તમે શોધી અમારા એકાઉન્ટ પર ડીએમ અને સંદેશાઓ મોકલી શકો. આ સિવાય રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતમાં એ બિંદુને કેન્દ્રિત કરીને તમે અમને સાંભળી શકો છો ઇન્ટરનેટના માધ્યમથી. ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી અમને સાંભળી પણ શકો અને બીજા મિત્રોને અમારી વાતો સાંભળવા માટે કહી શકો છો. તો અલવિદા દોસ્તો, ફરી મળીશું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.